સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. આજે રવિવાર, શ્રાવણ દિનાંક 25, શક સંવત 1948, એટલે કે 16 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58:29 થઈ છે. આ સાથે શરૂ કરીએ આજની પ્રાતઃ સભાના કાર્યક્રમો શરણાઈના મંગળ સ્વરથી.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, તે સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.

0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
1: કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ તુલસીદાસની રચના અર્જણગીરી ગોસ્વામીના કંઠે.

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
2: ખો ગયા ઇંતજામ.
3: કિસકા?
2: ગુડ્ડી કી ફીસ કા?
3: દિખા 20,000 કા લોન તુરંત. પતા હૈ કૌન દે રહા હૈ, ब्याज कितना है? लोन विनियमित संस्थानों से ही लें और कर्ज उतना जितनी जरूरत, वो भी जांच कर. हो गया इंतजाम, पगार एडवांस में भेजिए.
4: आरबीआई कहता है,
3: सही वित्तीय बर्ताव करे आपका बचाव.
5: અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ સમૂહ સ્વરમાં ગવાયેલું આ

હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દાસ સવાની રચના. કાર્યક્રમમાં હવે સાંભળીએ ખેતશી ગઢવીનો સ્વર, રચના રામગીરીની.

0: बदलो बदलो आदत बदलो।
1: मशीन में कपड़े डालने से पहले चेक नहीं किया था क्या?
0: बदलो बदलो आदत बदलो। अब नजदीकी बैंक जाकर फटे पुराने नोट्स बदलिए। अगर बैंक मना करे तो RBI के ओम्बुड्समैन से शिकायत करें। RBI कहता है जानकार बनिए, सतर्क रहिए।
2: કેટલા દ્રશ્યો
3: અને આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સંપન્ન કરીએ। આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કૃષિ માહિતીમાં હવે સાંભળીએ પૂરક ખાતરો એ વિષયે સંદર્ભ સાહિત્ય પર આધારિત માહિતી।
4: ખેડૂત મિત્રો, કોઈ પણ પાકનું અર્થક્ષમ ઉત્પાદન મેળવવા માટે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓને અસર કરતા પરિબળો લક્ષમાં લેવા ખાસ જરૂરી છે। પાક ઉત્પાદન વધારવાના જુદા જુદા પરિબળો છે, તે પૈકી ખાતર પ્રથમ સ્થાને આવે છે। તેનો પાક ઉત્પાદન વધારવામાં લગભગ 40% જેટલો ફાળો રહેલો છે। ઉનાળુ તેમજ ચોમાસુ ઋતુમાં લેવામાં આવતા પાકોમાં ભલામણ મુજબ પાયાનું ખાતર આપ્યા બાદ પાકના ઉગાવા પછી પાકમાં જે પૂરક અથવા તો વધારાનું ખાતર આપવામાં આવે છે તેને પૂરતી ખાતર કહેવામાં આવે છે। જે પાકના વિવિધ તબક્કાના સમયે જમીન કે છોડના પાન ઉપર છંટકાવ દ્વારા આપવામાં આવે છે। પૂરતી ખાતર પાકના જીવનકાળ, જમીનની પ્રત અને ભેજની પરિસ્થિતિને ધ્યાને રાખીને યોગ્ય સમયે જુદા જુદા હપ્તાઓમાં અને યોગ્ય પદ્ધતિથી આપવું જરૂરી છે। પાકના વિકાસ માટે 16 પોષક તત્વો જરૂરી છે, તે પૈકી મોટાભાગે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વ, અને ખાસ સંજોગોમાં ઉણપ જણાય તો ગંધક, લોહ, જસત, બોરોન વગેરે સૂક્ષ્મ તત્વો પૂરક ખાતર તરીકે આપવાની ભલામણ કરવામાં આવે છે। આ બધા તત્વોના ખાતરો જો પાયાના ખાતરો તરીકે પાકની વાવણી વખતે આપવામાં આવે તો તેના વિકાસના તબક્કા દરમિયાન તેની જરૂરિયાત પ્રમાણે કેટલાક તત્વો મળી રહેતા નથી, જેમ કે નાઇટ્રોજનયુક્ત ખાતરો પાણી સાથે નીતરી જતા હોય પાકના વિકાસના સમયે પૂરતા પ્રમાણમાં મળી ન રહેવાના કારણે છોડનો વિકાસ રૂંધાય છે। આવા સંજોગોમાં નાઇટ્રોજન ખાતરો સામાન્ય રીતે જમીનની પ્રત, ભેજનું પ્રમાણ, પાકનું જીવનકાળ અને પાકના મૂળ વિકાસ પર આધાર રાખી આવા ખાતરો 2 અથવા વધારે હપ્તામાં જમીન દ્વારા અથવા પાંદડા પર છંટકાવ કરીને આપવાની જરૂરત પડે છે અને તેનો પાકના કાર્યક્ષમ ઉપયોગ થાય છે અને પાકનું ધારી ઉત્પાદન મેળવી શકાય છે। હવે મિત્રો, નાઇટ્રોજનયુક્ત ખાતરો પૂરક અને હપ્તામાં આપવામાં આવે છે, કારણ કે નાઇટ્રોજનયુક્ત ખાતરો પાણીમાં દ્રાવ્ય હોવાથી જમીનમાં બધી જ બાજુએ ઝડપથી પ્રસરી જાય છે। દરેક પાકની વૃદ્ધિ શરૂઆતમાં ધીમી, વચ્ચેના ગાળામાં ઝડપી અને કાપણી સમયે ઘણી ધીમી હોય છે, જેથી પાકની વૃદ્ધિને અનુરૂપ નાઇટ્રોજનયુક્ત ખાતરો ઓછા વૃદ્ધિના મહત્વના તબક્કામાં વધારે અને પાકની પરિપક્વ અવસ્થાએ ઓછી જરૂરિયાત રહે છે। આથી પાકની વૃદ્ધિની અવસ્થાને ધ્યાનમાં રાખીને પૂરક ખાતર આપવું જોઈએ। કાળી અને મધ્યમ કાળી જમીન કરતાં રેતાળ જમીનમાં વધારે પોષક તત્વોનો નિતારથી વ્યય થાય છે, તેથી રેતાળ જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતર 1 કરતાં વધારે હપ્તામાં આપવાથી ખાતરની કાર્યક્ષમતા વધતાં ઉત્પાદન વધારે પ્રમાણમાં મેળવી શકાય છે। ખાસ કરીને જે પાકોનો જીવનકાળ 4-5 મહિનાનો હોય તેવા પાકોને નાઇટ્રોજનયુક્ત ખાતર 2 હપ્તામાં, 6-9 મહિનાના જીવનકાળવાળા પાકને 3 હપ્તામાં અને શેરડી જેવા લાંબા ગાળાના પાકને 4-5 હપ્તામાં પૂરક ખાતર આપવામાં આવે છે। હવે મિત્રો, પૂરક ખાતર આપતી વખતે જે મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના છે તેની વાત કરીએ તો મિત્રો, પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર પાકને પિયત આપ્યા બાદ પરાપના સાંજના સમયે આપવાથી કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે છે। પૂરક ખાતર પાકમાં આપ્યા બાદ આંતરખેડ કરવાથી જમીન વ્યવસ્થિત ભળી જશે। પૂરક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે એટલા માટે ખાતર આપતા પહેલા નિંદામણ કરવું જરૂરી છે, તેમજ જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે। યુરિયા ખાતરની એકમ કિંમતની દ્રષ્ટિએ સસ્તું હોવાથી પૂરક ખાતર તરીકે

0: ઉપયોગ કરવો હિતાવહ છે. જો ડાંગરના પાકમાં યુરિયા ખાતર આપવું હોય તો ક્યારીમાંથી પાણીનો નિતાર કર્યા બાદ યુરિયા ખાતર આપવું. મિત્રો, ખાસ સંજોગોમાં પૂરક ખાતર જમીનમાં આપવાને બદલે પાંદડા પર છંટકાવ કરીને આપવા હિતાવહ છે. જ્યારે જે જમીનમાં પોષક તત્વોનું સ્થિરીકરણ થઈ જતું હોય, ભાસ્મિક જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરો વાયુ સ્વરૂપે ઉડી જતા હોય, ઊભા પાકમાં જ્યારે ઉણપ જણાય ત્યારે ખાતર જમીનમાં આપવાને બદલે છોડ પર છંટકાવ કરવાથી તુરત જ ફાયદો થાય છે. જે જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીનમાં યુરિયા તથા નાઇટ્રેટ ખાતરમાંથી નિતાર તેમજ વાયુ સ્વરૂપે ઉડી વ્યય થાય છે. પરિણામે પોષક તત્વોમાં ઘટાડો થાય છે. આવા સમયે છંટકાવ ફાયદાકારક નીવડે છે. તેમજ પાક સંરક્ષણ વખતે જંતુનાશક તથા ફૂગનાશક દવાઓના છંટકાવ વખતે તેની સાથે યુરિયા ખાતરનો પણ છંટકાવ કરી શકાય છે. બાજરી, ડાંગર, મગફળી, તલ તથા મગ, અડદ, ચોળા જેવા કઠોળ પાકોનું વાવેતર કરવામાં આવે છે. મગફળી તથા કઠોળ પાકના મૂળ પર રહેલ મૂળ કંડિકાઓ હવામાંથી નાઇટ્રોજનનું શોષણ કરી પાકને પૂરું પાડે છે. તેથી આવા પાકોમાં પૂરક ખાતર આપવાની જરૂરિયાત રહેતી નથી. આથી ભલામણ મુજબના પાકમાં ભલામણ મુજબના પૂરક ખાતરો આપવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
1: કૃષિ માહિતીમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પૂરક ખાતરો એ વિષય સંદર્ભ સાહિત્ય પર આધારિત માહિતી. માહિતી આપી રહ્યા હતા સીડી કરમજીયાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. દેશભક્તિ સાથે રાજ્યભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. રાજ્યમાં 103 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો. અમદાવાદમાંથી એસઓજીની ટીમે 23 લાખનો માદક પદાર્થ ઝડપ્યો. ગાલે ખાતે શરૂ થયેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પેડિકલની સદી સાથે ભારતની સ્થિતિ મજબૂત. અને ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે લોકભવનમાં ગઈકાલે સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. દેશના વીર શહીદો અને ક્રાંતિવીરોના ત્યાગને રાજ્યપાલે વંદન કર્યા હતા. એટ હોમ કાર્યક્રમના સંબોધનમાં રાજ્યપાલે ભારતની દુનિયાની ચોથી મોટી આર્થિક મહાસત્તા બન્યું હોવાનું જણાવ્યું. તેમણે સેમિકન્ડક્ટર, બુલેટ ટ્રેન અને વંદે ભારત જેવી તકનીકી ક્રાંતિ વિકસિત ભારત 2047નો સંકલ્પ સાકાર કરવા તરફનું મહત્વનું પગલું ગણાવ્યું. ગુજરાતમાં લાખો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી અને રાસાયણિક મુક્ત ખોરાક અને સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય હોવાનો પણ તેમણે ભાર મૂક્યો હતો. રાજ્યભરમાં ગઈકાલે 80મા સ્વાતંત્ર્ય દિવસની રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરાઈ. રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલીમાં ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પરિસરમાં તિરંગો ફરકાવ્યો હતો. અરવલ્લીના ધનસુરામાં કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિકસિત ભારતના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપવા નાગરિકોને અપીલ કરી હતી.
1: દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે કામ કરવાની શરૂઆત કરી છે ત્યારે સૌ જનજન આમાં જોડાય અને આગામી સમયમાં આપણા દેશ વાંચી શકી એમને મેસેજ.
0: મહેસાણામાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ સાથે કરવામાં આવી. વધુ વિગતો અમારા પ્રતિનિધિ પાસેથી.
2: મહેસાણા જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વ ભવ્ય ઉજવણી ખેરાલુ ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કરાઈ હતી, જેમાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. પ્રજાસોગ ઉદ્બોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન પણ યાદ કર્યા હતા. જયંતિ ચૌધરી, આકાશવાણી સમાચાર, મહેસાણા.
0: સુરેન્દ્રનગરના ચોટીલામાં પ્રભારી મંત્રી દર્શના વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. સાંભળીએ એક અહેવાલ.
3: પ્રભારી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન કરીને પ્રભારી મંત્રીશ્રીએ રાષ્ટ્રનાયકો અને શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે આપણી આઝાદી લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને બલિદાનનું પરિણામ છે. સુરેન્દ્રનગર.
0: આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ભરૂચમાં ધ્વજવંદન કર્યું હતું. આણંદના ઉમરેઠ ખાતે પ્રભારી મંત્રી સંજયસિંહ મહેડાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ઉમરેઠ તાલુકાને વિકાસ કામો માટે 25 લાખનો ચેક એનાયત કરાયો હતો. વાવથરા જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે રાહ તાલુકાના વિકાસને વેગ આપતા વિવિધ કાર્યક્રમોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું. આ પ્રસંગે રાહ ગામના 209 લાખના 12 જનકલ્યાણકારી વિકાસ કામોનું લોકાર્પણ કરાયું. રાહ પ્રાથમિક શાળામાં 138 લાખના ખર્ચે 6 નવા ઓરડા અને 15 ઓરડાના સમારકામનું કામ અને 28 લાખ રૂપિયાના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર રાહ 2ના કામનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને

0: સંબોધન કરતા નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગ સહિત યુવાનો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી હતી. આ જાહેરાતને રાજ્યના વિદ્યાર્થીઓને વાલીઓ તરફથી આવકાર મળી રહ્યો છે. જામનગરની શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિએ આ અંગે વધુ પ્રતિક્રિયા આપી.
1: ઓનલાઈન શિક્ષણ છે, જો બચ્ચો કે પાસ પૈસે કી ફેસિલિટી નહીં હૈ, જો ઇકોનોમિકલી થોડા બેક પડતે હૈ, તો ઉસકે લિયે અચ્છી બાત હૈ. પઢાઈ મેં એઆઈ ટેકનોલોજી કા યુઝ બહોત બઢિયા બાત હોતા હૈ. હમ લોગ અભી જો ફિઝિકલ ટ્યુશન્સ કરવા હૈ, ઉસમે ભી એઆઈ ટેકનોલોજી સ્માર્ટ બોર્ડ સે ટીચિંગ કરવા રહે હૈ.
0: વડોદરાના એક યુવકે પણ પ્રધાનમંત્રીની જાહેરાતને આવકારી.
2: બહુ જ્યાદા ફાયદા હોગા ઉન ક્ષેત્ર કે લોકો કો જિનકે પાસ કોચિંગ કી વ્યવસ્થા નહીં હૈ. દેખિયે હર એક સ્ટુડન્ટ કી મનસા હોતી હૈ કે અચ્છે સે અચ્છે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ મેં વો અપને પઢાઈ કે લિયે જાય. ઓર કુછ એસે પરિવાર ભી હૈ કે જો આર્થિક રૂપ સે ઇતને સક્ષમ નહીં હોતે, શાયદ ઉનકો જાને કે લિયે ઓર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મેં વો અપના દાખિલા કરા સકે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.jovi.in/gov અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abadને ફોલો કરશો. આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં રાજ્યમાં 103 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો છે, જેમાં ખેડા અને માતર તાલુકામાં 1-1 ઇંચ જેટલો મધ્યમ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 74% જેટલો વરસ્યો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 100% કરતાં વધુ, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 29% વરસાદ પડ્યો છે. છલકાઈ જવાને કારણે 41 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે સરદાર સરોવર નર્મદા બંધમાં 87 અને રાજ્યના અન્ય 206 ડેમમાં 65% કરતાં વધુ જળ સંગ્રહ થયો છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ગિલેન બારે સિન્ડ્રોમ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા વિદ્યાર્થીઓના કેસ સામે આવ્યા બાદ જિલ્લા આરોગ્ય તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીની આગોતરાના પગલારૂપે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ છાત્રાલયોમાં વિદ્યાર્થીઓનું સઘન હેલ્થ સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ચારકોશિયા નાકા પાસે આવેલ બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે ઉપસ્થિત 7 બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી 6 બાળકોમાં ઝાડા ઉલટીના સામાન્ય લક્ષણ જોવા મળ્યા. આ સાથે આ બાળકોને લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા. અમદાવાદના કૃષ્ણનગરમાં એક મકાનમાંથી SOGની ટીમે 23.5 લાખની કિંમતના માદક પદાર્થ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હાઇબ્રિડ ગાંજો ઘરમાં છૂટક વેચાણ માટે રાખતો હતો. આ સાથે પોલીસે ગાંજા સિવાયના અન્ય સાધનો મળીને 45.25 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે. ક્રિકેટમાં ભારત આજે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 2 વિકેટે 288 રનથી પોતાનો પહેલો દાવ ફરી શરૂ કરશે. ગઈકાલે રમતના અંતે દેવદત્ત પડ્ડીકલ 131 અને ઋષભ પંત 27 રન અણનમ રહ્યા, જ્યારે KL રાહુલ 77 રન પર રિટાયર્ડ હર્ટ થયા. વરસાદને કારણે ગઈકાલની રમત 73 ઓવર સુધી મર્યાદિત કરવામાં આવી. ફિબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. દરમિયાન શનિવારે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ અમદાવાદ ખાતે યોજાયેલી સ્પર્ધાઓમાં લેબનોનને 72-64થી હરાવીને સિરિયાએ આખરી જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને 107-69થી હરાવીને ઓસ્ટ્રેલિયાએ પોતાની જીત નોંધાવી. ચાઇનીઝ તાઇપેઈએ થાઇલેન્ડ પર 110-62થી જીત મેળવી હતી, તો ન્યૂઝીલેન્ડે બહેરીનને 42-86થી હરાવ્યું હતું. ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત મિની મેરેથોન યોજાઈ. સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ દરમિયાન 5 કિલોમીટરની મિની મેરેથોન યોજાઈ. આ દોડમાં બહારના પ્રવાસીઓ તેમજ સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ અને રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલી ગાવિતની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મેરેથોનમાં પ્રથમ વિજેતાને 10,000, દ્વિતીય વિજેતાને 8,000 અને તૃતીય વિજેતાને 5,000નું ઇનામ અપાયું. સોમનાથ મહાદેવને સ્વાતંત્ર્ય દિન નિમિત્તે 251 કિલો વિવિધ પુષ્પોનો ભવ્ય ત્રિરંગા શૃંગાર કરાયો. અન્નકૂટ મહાભોગ અર્પણ કરવામાં આવ્યો. આ વિશેષ શૃંગાર સાથે સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશભક્તિ અને શિવભક્તિનો અદભુત સમન્વય જોવા મળ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં લોકભવન ખાતેથી આઝાદીના પર્વ નિમિત્તે વિશ્વ ગુજરાતી સમાજની પત્રિકા વિશ્વ મેળાના વિશેષાંગનું વિમોચન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા રાજ્યપાલે યુવા પેઢીને ભોગવાદી સંસ્કૃતિ, વ્યસનો અને અસાત્વિક આહારના દૂષણોથી બચાવી સંસ્કારવાન બનાવવી એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત હોવાનું જણાવ્યું. જામનગરના હડમતિયા ખાતે સિંહ દેખાયો હોવાની શંકા છે. જિલ્લાના હડમતિયા ગામની વાડીમાં સિંહ દેખાતા ગ્રામજનોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. સિંહ વિસ્તારમાં સિંહના આટા ફેરાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં લોકભવન ખાતે

0: રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. દેશભક્તિ સાથે રાજ્યભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી. રાજ્યમાં 103 તાલુકામાં મધ્યમ વરસાદ વરસ્યો. અમદાવાદમાંથી SOGની ટીમે 23 લાખનો માદક પદાર્થ ઝડપ્યો. ગાલે ખાતે શરૂ થયેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પેડિકલની સદી સાથે ભારતની મજબૂત સ્થિતિ. અને ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ સુધા મલ્હોત્રાનો સ્વર.

0: કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શિવ ચાલીસા સુરેશ વાડેકરના સ્વરમાં. આ સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં જ સંપન્ન કરીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે ગોવર્ધન યોજના. સંપાદન પરેશ મારુ, પઠન કરી રહ્યા છે કૃપાલી મહિચ્ચા.
1: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્યમાં ગોબરધન યોજના પશુપાલકો અને ખેડૂતોના જીવનમાં નવો આર્થિક અને સામાજિક બદલાવ લાવી રહી છે અને આ દિશામાં સતત આગળ વધી રહી છે. પશુઓના છાણ અને જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા આ યોજના માત્ર સ્વચ્છ ઉર્જા જ નથી પૂરી પાડતી, પરંતુ તે ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા પણ આપી રહી છે. આ યોજનાના માધ્યમથી ગ્રામીણ સ્વચ્છતા, સ્વચ્છ ઉર્જા, સેન્દ્રીય ખાતરનો ઉપયોગ અને સર્ક્યુલર ઇકોનોમીની નવી ઊંચાઈ મળી રહી છે, જેના કારણે ગોબરધન યોજના આજે ગ્રામીણ ગુજરાતના ગ્રીન ફ્યુચર તરીકે મજબૂત રીતે પ્રસ્થાપિત થઈ રહી છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ₹23,731 કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયો એનર્જી સ્કીમને ગોબરધનને મંજૂરી આપી છે, જે આ યોજનાના વ્યાપ અને મહત્વને દર્શાવે છે. ગુજરાત સરકારે આ યોજનાના અસરકારક અમલીકરણ માટે એક વિશિષ્ટ અને સફળ ક્લસ્ટર મોડલ અપનાવ્યું છે. આ મોડલ અંતર્ગત રાજ્યમાં વર્ષ 2023-24 થી અત્યાર સુધીમાં કુલ 88 ક્લસ્ટરોમાં 14,000થી વધુ બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત થઈ ચૂક્યા છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં ફેઝ 1 હેઠળ 38 ક્લસ્ટર બનાવવામાં આવ્યા હતા, જેમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, અમૂલ, બનાસ અને દૂધ સાગર ડેરી જેવી અગ્રણી નોડલ એજન્સીઓ મારફતે 7,423 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફેઝ 2માં રાજ્ય સરકારના 100% ફાળા હેઠળ 50 ક્લસ્ટરમાં 10,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. આ બીજા તબક્કામાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને જિલ્લા દૂધ સંઘોના સક્રિય સંકલન સાથે અત્યાર સુધીમાં 70% જેટલા એટલે કે 7,000 જેટલા બાયોગેસ પ્લાન્ટ જમીન પર સ્થાપિત થઈ ચૂક્યા છે. આમ બંને તબક્કાની સઘન કામગીરીથી રાજ્યમાં કુલ 14,000 કરતા વધુ બાયોગેસ પ્લાન્ટ હાલ ધમધમી રહ્યા છે. આ યોજનાની સફળતાને ધ્યાનમાં રાખીને વર્ષ 2026-27 માટે આ યોજનાને સતત અમલીકરણ સ્વરૂપે વધુ વેગ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત રાજ્યમાં આગામી સમયમાં ₹25 કરોડના ખર્ચે વધુ 20,000 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગોબરધન યોજના અંતર્ગત રાજ્યમાં અતિ આધુનિક અને ઉપયોગી સાધનો પૂરા પાડવામાં આવે છે. આ યોજના હેઠળ 2 ઘનમીટર ક્ષમતા ધરાવતા આધુનિક ફ્લેક્સી પ્રકારના બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા HDPE મટીરિયલથી બનેલા આ ડાયજેસ્ટરનું ઇન્સ્ટોલેશન ખૂબ જ સરળ છે. તેની જાળવણીનો ખર્ચ નહિવત રહે છે. આ પ્લાન્ટ સ્થાપવા માટે દરેક લાભાર્થીને બાયોગેસ કીટ સાથે બાયો ડાયજેસ્ટર, જીઓ ટેક્સટાઇલ સીટ, ગેસ પાઇપ, હાઇડ્રોજન સલ્ફાઇડ ફિલ્ટર, 2 બર્નર ગેસ સ્ટોવ, પ્રેશર રેગ્યુલેટર વાલ્વ અને લાઇટર જેવી સંપૂર્ણ સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે. નાણાકીય સહાયની વાત કરીએ તો સ્વચ્છ ભારત મિશન હેઠળ લાભાર્થીને બાયોગેસ પ્લાન્ટ માટે ₹25,000ની માતબળ સબસિડી આપવામાં આવે છે, જ્યારે માત્ર ₹5,000 જેટલી નાની રકમ લાભાર્થીએ પોતે ભરવાની રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ગતિશીલ નેતૃત્વમાં રાજ્ય સરકારે પશુના

0: રહેઠાણ અને જૈવિક કચરાના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન દ્વારા સ્વચ્છ ઉર્જા તથા સેન્દ્રીય ખાતરનું સફળ ઉત્પાદન કર્યું છે. આનાથી ગ્રામીણ સ્વચ્છતા, ODF પ્લસ ગામોની કલ્પના અને નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રને નવું બળ મળ્યું છે. ગોબરધન યોજના ખરા અર્થમાં ગ્રામીણ ગુજરાતના ગ્રીન ફ્યુચરની મજબૂત અને દીર્ઘ દ્રષ્ટિવાળી નીતિ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકી છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ગોવર્ધન યોજના. સંપાદન કર્યું પરેશ મારું, પઠન કરી રહ્યા હતા કૃપાલી મહિચા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:44 મિનિટે સવારનું બુલેટિન આપ સાંભળશો.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. ભારતે ગઈકાલે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું. તેમના આગમન પછી લાલ કિલ્લા પર પ્રથમ વખત રાષ્ટ્રગીત વંદે માતરમ ગાવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 7 મુદ્દાના સુધારા માળખા સપ્તધારાનું અનાવરણ કર્યું, જેનો ઉદ્દેશ્ય 2047 સુધીમાં વિકાસ ભારત બનવા તરફ ભારતની યાત્રાને ઝડપી બનાવવાનો છે. તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિવિધ જાહેર પરીક્ષાઓ માટે વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ આપવાની જાહેરાત કરી. રાજ્યભરમાં ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો. તેમણે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી આ પ્રસંગે સભાને સંબોધતા કહ્યું કે સેમી કન્ડક્ટર, એઆઈ અને હરિત ઉર્જાથી લઈને સોમનાથના પુનઃનિર્માણના અનુસંધાને ગુજરાતને આધુનિકતા અને આધ્યાત્મિકતાનું સમન્વય ગણાવ્યું. તેમણે અનેક મહત્વની જાહેરાતો કરી. તેમણે ઉમેર્યું કે હવે ખાનગી જમીન ખરીદીને પણ ગ્રામીણ પરિવારોને વિનામૂલ્યે પ્લોટ ફાળવણી કરાશે. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કચ્છના મુંદ્રા શહેર ખાતે તિરંગાને સલામી આપીને 80મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રભારી મંત્રી શ્રી અમૃતિયાએ મુંદ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરતા જણાવ્યું કે અનેક સંઘર્ષો બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. કચ્છ જિલ્લાની વિકાસ યાત્રાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપીને પ્રભારી મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ આજે પ્રવાસનથી લઈને ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ બન્યું છે. વધુમાં કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરતા નાગરિકોને કચ્છની વિકાસની યાત્રા સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા હાકલ કરી હતી. પ્રભારી મંત્રીએ મુંદ્રા તાલુકાના વિકાસ માટે રૂપિયા 25 લાખનો ચેક એનાયત કર્યો. આ પ્રસંગે રાજ્યમંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું તથા વિશિષ્ટ સેવા બદલ કર્મયોગી, મહિલા અને બાળ વિભાગ, વન વિભાગ સહિતના મહાનુભાવોના વરદ હસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે મંત્રી અમૃતિયા સહિત મહાનુભાવોએ ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 8મી પુણ્યતિથિ છે. 8 વર્ષ પહેલાં 16 ઓગસ્ટ 2018ના દિને 93 વર્ષની વયે તેમણે વિદાય લીધી હતી. કચ્છ સાથે તેમનો આત્મીયતાનો નાતો હતો. 1998માં કંડલાનું વાવાઝોડું અને 2001ના ભૂકંપ સમયે તેમણે કુશળ નેતૃત્વ પૂરું પાડી પોતાની આત્મીયતાની પ્રતીતિ કરાવી હતી. ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે મજબૂત શરૂઆત કરી હતી. ગેલ ખાતેની પ્રથમ મેચમાં પ્રથમ દિવસે ભારતે 2 વિકેટ ગુમાવી 288 રન કર્યા હતા. દેવદત્ત પડીકલ 131 રન સાથે નોટ આઉટ રહ્યા હતા. બીજી તરફ હોકી વિશ્વકપની પ્રથમ મેચ નેધરલેન્ડ ખાતે ભારતીય પુરુષ ટીમે વેલ્સની ટીમને 3-1 ગોલથી પરાસ્ત કરી વિજયી પ્રારંભ કર્યો. આજે 16મીએ ભારતની મહિલા ટીમનો પ્રથમ મુકાબલો ચીનની ટીમ સાથે થશે. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 16 અને 17 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં 6 હવામાન સિસ્ટમ કાર્યરત છે, જેથી અસરને

કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. 16 અને 17 ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. દરમિયાન કચ્છ જિલ્લામાં છૂટાછવાયા ઝાપટા વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ગુજરાત શૈક્ષણિક અને સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 3-8ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓનું સત્તાવાર સમયપત્રક જાહેર કરાયું છે. કચ્છ સહિત રાજ્યની તમામ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 17 ઓગસ્ટથી ત્રિમાસિક અને 22 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રાંત પરીક્ષા એક સાથે ટાઈમ ટેબલ પ્રમાણે લેવાશે. આ વખતે શિક્ષણની ગુણવત્તા સુધારવા કસોટીમાં 30% પ્રશ્નપરક રાષ્ટ્રીય સર્વેક્ષણ પેટર્ન મુજબ પૂછવામાં આવશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગઈકાલે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના અલવર ખાતે નવા ડેરી પ્લાન્ટ સહિત 6,262 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઈ ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે. અને શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પહેલા દિવસની રમતના અંતે ભારત 2 વિકેટે 288 રન સાથે મજબૂત સ્થિતિમાં. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી છે. ગઈકાલે રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરના નાણાકીય બોજને ઘટાડવાનો છે.
1: विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है. डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है हमारे पास, उत्तम टैलेंट है, टीचर्स है, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं.
0: આ સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકારે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું હતું કે આ યુવાનોને વૈશ્વિક એઆઈ ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે રમતગમત પ્રતિભા ધરાવતા બાળકોને ઓળખવા ગામડાઓ, શહેરો અને શાળાઓમાં પ્રતિભા શોધ અભિયાન શરૂ કરવામાં આવશે અને તેમને દેશ માટે સારા રમતવીરો બનવા માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ તમામ રાજકીય પક્ષોને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત લાગુ કરવાના મુદ્દાને રાજકીય રંગ ન આપવા અપીલ કરી છે. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે તમામ પક્ષોએ આગળ આવી મહિલાઓ શક્ય તેટલી વહેલી તકે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં 33% પ્રતિનિધિત્વ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
1: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભા મે ઉનકો પ્રતિનિધિત્વ મિલે, યે ભારત કી નીતિ ઘડતર કે અંદર અપના યોગદાન દે. સમય કી માંગ હૈ ઓર મે સભી રાજનીતિક દલો સે ફિર સે આગ્રહ કરતા હું, આઈએ મહિલા આરક્ષણ લાગુ કરકે મહિલા સમ્માન મે આપ ભી જુડીએ, લેકિન મેરી માતાઓ બહેનો કો હક દીજીએ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની નીતિઓને આકાર આપવામાં મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેમને સમાન તકો આપવી જોઈએ. તેમણે તમામ રાજકીય પક્ષોને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે સાથે મળી કામ કરવા હાકલ કરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગઈકાલે 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓ, રાજદ્વારીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સમૃદ્ધ અને જીવંત પરંપરાગત કલા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂર્યપથ તિરંગા ગ્લોબલ રિલે ગઈકાલે પૂર્ણ થઈ છે. પૂર્વમાં ફિઝીથી શરૂ

0: થયેલી અને પશ્ચિમમાં અમેરિકામાં સમાપ્ત થયેલી આ રીલે 54 દેશો અને પ્રદેશોમાંથી પસાર થઈ. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ પહેલ દરેક ઘરમાં તિરંગા અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવી હતી. ફિજીમાં ભારતીય ઉચ્ચાયોગથી શરૂ થયેલી આ રીલે સમગ્ર વિશ્વમાં તિરંગાના સંદેશ પહોંચાડ્યો. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે તિરંગો ફરકાવવા સાથે આ રીલેનું સમાપન થયું. આ અવસરે વંદે માતરમની 150મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ગઈકાલે નવી દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન માય ભારત NSS સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી. તેમણે સ્વયંસેવકોને સામાજિક સેવામાં તેમના યોગદાન બદલ પ્રશંસા કરી અને તેમને વિકસિત ભારત બનાવવાના ઉદ્દેશ્યથી શરૂ થયેલી પહેલોમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં લગભગ 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમે સ્વયંસેવકોને તેમના અનુભવો, વિચારો અને આકાંક્ષાઓ શેર કરવાની તક પૂરી પાડી હતી. શ્રી માંડવીયાએ રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોની ભાગીદારી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સ્વર્ગીય વાજપેયીનું 2018માં આજના દિવસે નિધન થયું હતું. સ્વર્ગીય વાજપેયીએ 3 વખત દેશનું પ્રધાનમંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે 2015માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવામાં આવ્યું હતું. તેમના સ્વારક સદૈવ અટલ ખાતે આજે મહાનુભાવો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે તેમના નેતૃત્વએ દેશને મજબૂત બનાવ્યો. તેમનું જનકલ્યાણ પર કેન્દ્રિત સુશાસન હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વર્ગીય વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે પ્રધાનમંત્રી તરીકે શ્રી વાજપેયીએ માત્ર ભારતની લોકશાહી પરંપરાઓને મજબૂત જ નથી બનાવી, પરંતુ તેમની વિદેશ નીતિ અને વૈશ્વિક ભૂમિકાને નવી દિશા પણ આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વર્ગીય વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે તેમનું ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ અને નેતૃત્વ દરેક ભાજપ કાર્યકર્તાને રાષ્ટ્ર નિર્માણ તરફ હંમેશા પ્રેરણા આપતું રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના અલવરની મુલાકાત લેશે. તેઓ અલવર સરસ ડેરી સંકુલમાં નવા ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. શ્રી શાહ વિવિધ દૂધ યુનિયનોના ડેરી પ્રોસેસિંગ અને પશુ આહાર પ્લાન્ટનું ઈ ઉદઘાટન પણ કરશે. આ મુલાકાત દરમિયાન રાજસ્થાનના 17 જિલ્લાઓમાં 6,262 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઈ ઉદઘાટન શિલાન્યાસ કરવામાં આવશે. રોજગાર ઉત્સવ હેઠળ 10,500થી વધુ નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવશે. શ્રી શાહ નવી કેન્દ્રીય સહકારી બેન્કોની રચનાની જાહેરાત પણ કરશે અને પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને ડીબીટ દ્વારા ભંડોળ હસ્તાંતરિત કરશે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ 22મા દિવસમાં પ્રવેશ્યો છે. આંદોલનના આગામી તબક્કાના ભાગરૂપે વિદ્યાર્થી નેતાઓએ જાહેરાત કરી કે મુખ્ય માંગણીઓ હજુ પણ ન ઉકેલાતા આજે તમામ જિલ્લાઓમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળાદહન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ GPSCની 11મી થી 13મી પરીક્ષાઓ અને GSSC CJL પરીક્ષા રદ કરવાની અને CBI તપાસની માંગણી કરી રહ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે UG નેટ જૂન 2026, CSIR નેટ અને ICER અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષા તથા PhD કાર્યક્રમો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે. એજન્સી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. એજન્સીએ ઉમેદવારોને ફક્ત એજન્સીની સત્તાવાર માહિતી પર આધાર રાખવા વિનંતી કરી છે. અમૃત ઉદ્યાન આજથી આવતા મહિનાની 15મી તારીખ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: अमृत उद्यान के संस्करण में देशज और स्थानीय ग्रीष्मकालीन पुष्प प्रमुख आकर्षण है। इस वर्ष उद्यान में सजावटी ग्रीष्मकालीन मौसमी पुष्पों के साथ देशज और स्थानीय प्रजातियों का विशाल संग्रह प्रदर्शित किया गया। अमृत उद्यान आगंतुकों के लिए मंगलवार से रविवार तक सुबह 10 बजे से शाम 6 बजे तक खुला रहेगा। वहीं रखरखाव कार्य के लिए उद्यान प्रत्येक सोमवार को बंद रहेगा। अमृत उद्यान में

0: प्रवेश निःशुल्क है और आगंतुक उद्यान में भ्रमण के लिए राष्ट्रपति भवन की आधिकारिक वेबसाइट से ऑनलाइन बुकिंग करा सकते हैं। इसके अलावा केंद्रीय सचिवालय मेट्रो स्टेशन से अमृत उद्यान के प्रवेश द्वार तक शटल सेवा उपलब्ध रहेगी। सकलेन की रिपोर्ट के साथ समाचार कक्ष से करिश्मा राय।
1: ભારતીય ક્રિકેટ ઇતિહાસની 600મી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રીલંકા સામેની પ્રથમ મેચના પહેલા દિવસે રમતના અંતે 2 વિકેટે 288 રન બનાવ્યા હતા. ગઈકાલે રમતના અંતે દેવદત્ત પડીકલ 131 અને ઋષભ પંત 27 રન પર અણનમ હતા. કેએલ રાહુલ 77 રન પર રિટાયર હર્ટ થયા હતા. ભારત આજે ટેસ્ટના બીજા દિવસે 2 વિકેટે 288 રનથી પોતાનો પહેલો દાવ શરૂ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વિદ્યાર્થીઓ માટે મફત ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી 1 વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. અને શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસના રમતના અંતે ભારત 2 વિકેટે 288 રન સાથે મજબૂત સ્થિતિમાં. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા. અત્યારે 8:30 અને 9:30 આપ સાંભળશો સમાચાર હેડલાઇન્સ. 8:32 શ્રોતા મિત્રોએ ફોન દ્વારા પસંદ કરેલ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ફોન ઇન આપની પસંદ. કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા. 9:32 બાળદોસ્તો માટેનો કાર્યક્રમ કિલોલ, જેમાં આજે ડાંગના મેળાની અનોખી વાતો રજૂ કરશે પારોલબેન મહેતા. કાર્યક્રમ પ્રસ્તુતિ ધારા અધિકારી અને જિજ્ઞાબેન મહેતા. બરાબર 10 કલાકે મનોરંજન કાર્યક્રમમાં આજે આપ સાંભળશો પાર્શ્વ ગાયિકા હેમલતાના જન્મદિવસ પર વિશેષ હિન્દી ફિલ્મી ગીતો. 10:45 લોકસંગીત. ત્યારબાદ 11 વાગે અમારા કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. બપોરે 12 વાગે સમાચાર હેડલાઇન્સ. 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. 1:30 સુગમ સંગીત. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. ત્યારબાદ બીજી સભાના આરંભે 5:10 અને 7:05 સમાચાર હેડલાઇન્સ અપાશે. 6:25 આપ સાંભળશો સ્થાનિક સમાચાર.

સાતને 20 મિનિટે ગામનું ચોરો કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરાશે. બરાબર 8 વાગે વિવિધ ભારતી રિલે કરીશું. 10 કલાકે રવિવાસરીય સંગીત સભા અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું અને ત્યારબાદ 11 વાગે અને 10 મિનિટે બીજી સભાનું સમાપન. આ હતી રૂપરેખા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની.

અને હવે જોઈએ સ્થાનિક હવામાન. આજે સવારે 6 વાગે પૂરા થતાં 24 કલાક દરમિયાન મહત્તમ ઉષ્ણતામાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ ભુજ ખાતે નોંધાયું. કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન આપે આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળ્યા.

0: And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા 7 મુદ્દાના સુધારાત્મક માળખા એટલે કે સપ્તધારાનું અનાવરણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જવા રવાના. 2002 પછી અમેરિકા જનારા પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી છે. રાજ્યભરમાં ગઈકાલે સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અમરેલી ખાતે રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો. 80મા સ્વતંત્રતા પર્વ નિમિત્તે લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજારોહણ કર્યું. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કચ્છના મુંદ્રા શહેર ખાતે તિરંગાને સલામી આપીને 80મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી. ગાંધીધામમાં ડીપીએ અને એસપી કચેરી ખાતે ધ્વજવંદન યોજાયું. ડીપીએ ચેરમેન સુશીલ કુમારસિંહે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો. પોલીસ કચેરી ખાતે DYSPના હસ્તે ધ્વજવંદન. ભારત 17-21 ઓગસ્ટ દરમિયાન પુણેમાં BRICS ICT ટ્રેકનું આયોજન કરશે. અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ માસમાં વિનામૂલ્યે અનાજ વિતરણ તેમજ કચ્છ જિલ્લામાં પણ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ માટે અનાજ અને રાહત દરે જરૂરી ચીજ વસ્તુઓના વિતરણનું આયોજન. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 8મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 3-8ના વિદ્યાર્થીઓ માટે 17 ઓગસ્ટથી ત્રિમાસિક પરીક્ષા અને 22-30 ઓક્ટોબર દરમિયાન પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે. ભારતીય પુરુષ હોકી ટીમે વિશ્વકપમાં વેલ્સને 3-1થી હરાવીને શાનદાર પ્રારંભ કર્યો. ભારત અને શ્રીલંકાની ટીમો વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ મેચમાં પ્રથમ દિવસે ભારતે 2 વિકેટ ગુમાવી 288 રન કર્યા. 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. 2 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે.

આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા.

0: হ্যালো, আকাশবাণী ভুজ।
1: হ্যালো
0: হ্যালো,
1: আকাশবাণী ভুজ।
0: হ্যাঁ জি,
1: ভুজ তিখানা বলি।
0: হ্যাঁ আফসানা বেন, কেম ছো?
1: બસ મજામાં, તમે કેમ છો?
0: એકદમ બરાબર। કેટલા સમય પછી આપણી વાત થાય છે?
1: હા, હમણાં ફોન જ નથી કરતી।
0: હા હા,
1: તમે તન્વી વાત કરો?
0: હું તન્વી મહેતા વાત કરું છું।
1: હા તન્વી, હા કેમ છે આકાશવાણી ટીમ?
0: બસ એકદમ બરાબર, તમે બધા કેમ છો?
1: બસ મજામાં।
0: સરસ ને, તો આજે જણાવો કયું ગીત સાંભળશો?
1: આજે શોલે ફિલ્મ નો સંભળાવી તમે।
0: હા, કયું ગીત?
1: યે દોસ્તી હમને તોડે, મારી સાથે છે મમ્મી કુસુમબેન,
0: હા
1: હવાભાઈ, ઉમરભાઈ, અયુબભાઈ અને ભાભી મેં।
0: જી જી, તો બધાને સંભળાવી દઈએ।
1: ભલે ભલે, આભાર તમારો।
0: જી જી, આવજો
1: આવજો।

0: સાથે આ ગોપાલભાઈ છે, શિવરાજભાઈ છે, ને પછી આપણા જેસલપર ગામના જે ભરતભાઈ દરજી છે, અને એવા રેડિયો મિત્ર પર કે એની સાથે પણ વાત થાય છે, એટલે કિરીટ સોલંકી છે, અબ્દુલ કાદર ખત્રી છે, બધા છે.
1: જી જી, તો બધાને સંભળાવી દઈએ આ ગીત.
0: ભલે ભલે આવજો.
1: ભલે આવજો.

0: हेलो आकाशवाणी भूज जी।
1: नमस्कार बहन जी।
0: नमस्कार।
1: कौन तन्वी बहन बोलो?
0: जी तन्वी मेहता बात करू छू।
1: केम मजा मो?
0: एकदम सरस।
1: વરદાનજી ઠાકોર બોલો, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, ગામ ધારુસણ થી।
0: ઓહો, કેટલા સમય પછી વરદાનજી ભાઈ।
1: હા બેન, કોશિશ તો કરે છે પણ લાગતો નથી।
0: ના ના, સરસ આજ લાગી ગયો ને। કેમ તબિયત પાણી બરાબર?
1: હા મજામાં। વરસાદ છે તમારે?
0: ના જરાય નથી હો, બસ રાહ જોઈએ છીએ।
1: અમારે ઝાપટે ઝાપટે આવે છે અત્યારે, હાલે વાતાવરણ છે એવું।
0: જી જી, ઘેરાય છે પણ આવતો નથી, એમ ઝરમર વરસીને ચાલ્યો જાય છે।
1: અમારે તો ખેતી લાયક તો રોજ માટે ચાલુ જ રહે છે।
0: જી જી, તો સારું।
1: આજે ફરમાઈશ એક આપજો ને।
0: હા જણાવો।
1: દો દિલો કી દાસ્તાન ફિલ્મ નું નામ।
0: હા,
1: અને ગીત ના શબ્દો જન પેલા પેલું છે ને, અત્યારે હાલ આવડો, દો દિલો કી દાસ્તાન હમરાહી મેરે હમરાહી મેરે સંગત।
0: જી જી,
1: આ ગીત
0: ચોક્કસ આપી દઈએ।
1: હા થોડા નામ લઈ લો।
0: જી જણાવો।
1: નાથાજી ઠાકોર છે, ધીરજભાઈ રબારી છે, શંકરભાઈ આવાણી છે, મનોજભાઈ ઠાકોર છે, અને અમારે હલો ફરમાઈશ આખું ગ્રુપ છે।
0: જી,
1: એમાં બધા આવી ગયા।
0: ઓકે ઓકે, ચલો તમારા આખા ગ્રુપ ને સંભળાવી દઈએ।
1: એ ભલે આવજો।
0: જી જી આવજો।
1: અહીંયા

0: હેલો, ફોન ઇન આપની પસંદ.
1: નમસ્કાર.
0: નમસ્કાર
1: જી, હું મનોજ ઠાકોર વાત કરું છું, તાલુકો સોઈગામ, જિલ્લો વાવથરા, નગામ મોરવાડા.
0: જી જી, કેમ છો?
1: બસ મજામાં. આપ કોણ બોલો છો?
0: હું તન્વી મહેતા વાત કરું છું.
1: તન્વી મહેતા બેન. હા હા, તન્વી બેન કેમ છો? મજામાં.
0: બસ એકદમ સરસ.
1: ઘણા સમય પછી આપણી વાત થઈ છે.
0: હા હા
1: જી.
0: તમે કેમ છો? બધા બરાબર?
1: બસ મજામાં, એકદમ બરોબર મજામાં.
0: જી જી, સરસ સરસ.
1: આકાશવાણી ભુજ કેમ છો બધા?
0: બસ એકદમ બરાબર. જી
1: જી જી. તો આજે અમારે ગીત સાંભળવું છે, ફિલ્મ નું નામ છે ફૂલવા રંગાર.
0: હા હા,
1: ચોરી ચોરી દિલ તેરા ચુરાયેંગે.
0: હા હા હા, રાઈટ રાઈટ. હા હા,
1: રાજુભાઈ છે, ગાંધીનગર

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ પ્રસ્તુતિ તન્વી મહેતા.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી એક વર્ષમાં 10 મિલિયન યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટ હોમ કાર્યક્રમ યોજાયો. દેશભક્તિ સાથે ગઈકાલે રાજ્યભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ. દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા જવા રવાના. 2002 પછી અમેરિકા જનાર પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી.

ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના અલવર ખાતે નવા ડેરી પ્લાન્ટ સહિત 6,262 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઈ ઉદ્ઘાટન શિલાન્યાસ કરશે. અમૃત ઉદ્યાન આજથી આવતા મહિનાની 15 તારીખ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે વિદેશી સંપત્તિ ધરાવતા નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેરાત યોજનાના નિયમો 2026ને અધિસૂચિત કર્યા. એનટીએ આજે યુજીસી, એનઈટી જૂન 2026, CSIR, NET અને ICAR અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષા અને PhD કાર્યક્રમો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરશે. ઝારખંડમાં ભરતી પરીક્ષામાં ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો વિરોધ, 22મા દિવસમાં પ્રવેશ્યો. અમદાવાદમાં SOG ટીમે 23 લાખનો માદક પદાર્થ ઝડપ્યો. મહીસાગરના ગિલેન બારે સિન્ડ્રોમ ધરાવતા લક્ષણો ધરાવતા 5 જેટલા વિદ્યાર્થીઓના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં. ગેલ ખાતે શરૂ થયેલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં પેડિકલની સદી સાથે ભારતની સ્થિતિ મજબૂત. ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 આપ સાંભળી શકશો.

0: નમસ્તે બાળમિત્રો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બાળમિત્રો, નમસ્તે જીજ્ઞાબેન.
0: ધારાબેન, શ્રાવણ મહિનો બેસી જાય એટલે આપણા બાળમિત્રો શેની રાહ જુએ?
1: હરવા ફરવા, મોજ મજા અને મેળાની.
0: હા, શ્રાવણ મહિનો બેસે ને એટલે આપણા લોહીમાં મેળો રમે.
1: તો બાળમિત્રો, હૈયું હરખાય ને મનેડું નાચે, આવી મેળાની મોજ. આખું ગામ હિલોડે ચડ્યું હૈયે ઉમંગો રોજ.
0: ઊંચા ઊંચા ચકડોળ ફરે ને આભે અડવા જાય, ઉપર જઈને નીચે આવે ત્યારે પેટમાં ફાળજ પડી જાય.
1: પીપુડીના પી પી અવાજે આખું મેદાન ગુંજે, મેળાના આ દિવસો આવીને મીઠા ટકોરા મારે.
0: ગુલાબી મીઠા બુઢીના વાળ ને બરફના ગોલાની લિજ્જત, ગરમા ગરમ ભજીયાની સોડમ વધારે મેળાની કિંમત.
1: રમકડાની દુકાનો સોહે ચશ્મા કલરિંગ ભાઈ, હાથમાં ફુગ્ગાની દોરી લઈને નાના બાળ હરખાય.
0: કોઈના હાથમાં મહેંદી રાતી, કોઈ ખરીદે કંગન, ભીડ ભાડમાં પણ સૌને વાલું લાગે આ આંગણ.
1: માનવતાનો મેળો જામ્યો ભૂલીને વેર ઝેર, આનંદનો આ દરિયો છલકાયો ઘેર ઘેર લીલા લહેર.
0: ચારે તરફ લાઇટોનો ઝગમગાટ ને ઢોલનો મીઠો નાદ, જન્મો જન્મ ન ભૂલાય એવી દઈ જાય મેળો યાદ.

0: તો જીગ્નાબેન, બાળમિત્રો તો આ ગીત સાંભળીને મેળામાં ફરી જ આવ્યા હશે.
1: અને બાળમિત્રો, આપણા માટે મેળો એટલે માત્ર મનોરંજન નહીં, પણ એક આખે આખો ઉત્સવ અને આનંદનો મહાસાગર, અને સાથે સંસ્કૃતિનો ધબકારો એ ખરો. અને જ્યારે લોકમેળાની વાત આવે ને, ત્યારે તો હૈયે હૈયે વરખાઈ જાય.
0: જીગ્નાબેન, તમને ખબર છે આપણા ગુજરાતમાં કેટલા બધા લોકમેળા છે? બાળમિત્રોને આજે એના વિશે પણ જણાવીએ. અને એમાં સૌથી પહેલો છે તરણેતરનો મેળો, અને આ સુરેન્દ્રનગરમાં ભરાય છે. તે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠના દિવસે ભરાય છે. આ મેળો એની રંગબેરંગી ભરેલી છત્રીઓ, રાસ ગરબા અને હુડો નૃત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં યુવક યુવતીઓ પોતાના જીવન સાથીની પસંદગી પણ કરતા હોય છે.
1: અને બાળમિત્રો, હવે વાત કરીએ વૌઠાના મેળાની. આ વૌઠાનો મેળો છે ને, એ કાર્તિકી પૂનમના દિવસે અમદાવાદના જિલ્લાની સરહદે ઉજવાય છે. અને સાત નદીઓનો સંગમ સ્થાન એટલે સપ્ત સંગમ, એના પર આ મેળો ભરાય છે. અને આ મેળો ખાસ કરીને ગધેડાની લેવેજ માટે આખા ભારતમાં જાણીતો છે.
0: છેને બાળમિત્રો, અનોખી વાત, મેળામાં તે વળી કઈ ગધેડાનો વેપારી હોય, છેને અવનવી વાત. અને એવી જ રીતે વાત કરીએ જૂનાગઢના ભવનાથના મેળાની. આ મેળો મહાવદ નોમ થી શિવરાત્રી સુધી ભરાય છે. જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભરાતો આ મેળો ભક્તિ અને રહસ્યથી ભરેલો છે. મહાશિવરાત્રીએ નાગા સાધુઓનું શાહી સ્નાન અને તેમની રાવટીઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે.
1: અને બાળમિત્રો, શામળાજીનો મેળો છે ને, એ અરવલ્લીમાં ભરાય છે. અને તે કાર્તિકી પૂનમની આસપાસ એટલે કે લગભગ 21 દિવસ ચાલે છે. અને આ મેળો આદિવાસી સંસ્કૃતિના દર્શન કરાવે છે, જ્યાં ભક્તો શામળાજી એટલે કે કાળિયા ઠાકોરના દર્શને આવે છે.
0: અને જે મેળા આપણે પણ માણીએ છીએ એવા જન્માષ્ટમીના મેળા, પણ આ તો જન્માષ્ટમીના લોકમેળાની વાત છે, જે રાજકોટ અને જામનગર વચ્ચે ભરાય છે. શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રના શહેરોમાં એટલે કે રાજકોટના કોર્સ મેદાનમાં ભવ્ય લોકમેળાનું આયોજન થાય છે, જ્યાં લાખોની જનમેદની ચકડોળ, ખાણીપીણી, મનોરંજનની મજા માણે છે. તો બાળમિત્રો, મેળામાં માત્ર મનોરંજન નહીં, પણ આપણી ભાતીગળ સંસ્કૃતિ, લોક સંગીત અને પરંપરાગત કલાને જીવંત રાખવાનું આ એક અનોખું માધ્યમ પણ છે.
1: તો બાળમિત્રો, આપણે ઘણા બધા લોકમેળા વિશે માહિતી મેળવી, પણ હજી

0: એક માહિતી રહી ગઈ હો ધારાબેન, એ છે ડાંગના લોકમેળાની.
1: તો આવો બાળ મિત્રો, હવે સાંભળીએ
0: ડાંગના મેળાની અનોખી વાતો
1: પારુલ મહેતા પાસેથી.
2: નમસ્તે વિદ્યાર્થી મિત્રો.
3: બહેન, અમુને યક્ષના મેળામાં બહુ મજા આવી. તમે મેળામાં આવ્યા હતા કે?
2: ના, હું મેળામાં આવી ન હતી, પરંતુ હું તો ડાંગ જિલ્લાનો મેળો જોવા ગયેલ હતી. તમે મેળામાં શું જોયું?
4: યક્ષનો મેળો ભુજની નજીક માતાપર ગામ પાસે હતો. એ મેળામાં આ વખતે ગામડાના લોકો ઓછા હતા, પરંતુ ભુજ શહેરના લોકો ઘણા હતા અને ખાવા પીવાની વસ્તુ રમકડાની દુકાનો અમોએ વધારે જોઈ. ચકડોળનોએ લાભ લીધો. બહેન, તમે મેળામાં જોઈ આવ્યા તેની તો વાત કરો.
2: આપણા ગુજરાતના 19 જિલ્લામાં ડાંગ જિલ્લો છે. એનું મુખ્ય શહેર આ હવા છે. એ આ હવા નજીક એક વિશાળ મેદાનમાં મોટો મેળો ભરાયો હતો. ડાંગ જિલ્લા એ આદિવાસીઓનો જિલ્લો છે. ત્યાં દર વર્ષે મેળો ભરાય છે.
3: બહેન, આ જિલ્લાને ડાંગ કેમ કહે છે?
2: ડાંગનો અર્થ તો લાકડી થાય. આ જિલ્લો જંગલોથી ભરપૂર છે, ડુંગરાળ છે અને જંગલોમાં સાગના વૃક્ષો વધારે છે. એ સાગના લાકડા પરથી ડાંગ નામ પડ્યું.
4: આ જિલ્લો ગુજરાતમાં ક્યાં આવેલો છે એ તો સમજાવો.
2: આપણે જિલ્લો જેમ ગુજરાતમાં ઉત્તરે છે તેમ આ જિલ્લો ગુજરાતની દક્ષિણે છે. સહાદ્રીની ગિરિમાળા વચ્ચે આવેલ છે એટલે બધે ડુંગરો દેખાય છે. આ જિલ્લાને ગિરિમાળા રમાડી રહેલ હોય તેમ ક્યાંક ઊંચાઈએ તો ક્યાંક ખીણ છે અને આ ડુંગરા પ્રદેશ જંગલોથી ભરપૂર છે. જિલ્લો ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે આવેલ છે. જંગલોનો પ્રદેશ કહેવાય છે, પરંતુ તે ઘણો પછાત છે. વસ્તી પણ આ આદિવાસીઓની વધારે છે.
3: આદિવાસી એ કઈ જાતિ છે બહેન?
2: આદિવાસી જાત નથી, પરંતુ ડાંગના રહેવાસીઓ આદિવાસી કહેવાય છે. એમ તો આદિવાસીઓની જાતિઓ ઘણી છે. કુણબી, ભીલ, વારવી, ગામિત, દુમડા, ચૌધરી, આમ છતાં બધા લોકો આદિવાસીઓ તરીકે ઓળખાય છે.
4: આ આદિવાસીઓ શું ધંધો કરે છે એમને વિશે તો વાત કરો તો મજા આવે.
2: આ આદિવાસીઓ ડુંગરોમાં, જંગલોમાં, ઝૂંપડામાં રહે છે. ખેતી અને જંગલી પેદાશ પર આધાર રાખે છે. વનોનો પ્રદેશ છે. સાગના વૃક્ષો વધારે છે. તે લાકડા કાપીને વેચવાનો ધંધો મજૂરી કરે છે. આ લોકોને બહારની દુનિયાની ખબર નથી. લોકોને ડાંગી કહેવાય છે. એમનો રાજા એ હોય છે કે જેને ઓળખવું મુશ્કેલ છે, કારણ કે તે આપણા રાજાઓ જેમ ભારે પોશાક પહેરતો નથી, પરંતુ માથે સફેદ ફેંટો, લંગોટી, શરીરે બાંડિયું જાકીટ પહેરે છે. આપણે તો એને રાજા છે એમ ઓળખીએ ન શકીએ. અજાણ્યા લોકો એને ઓળખે નહીં અને સલામ ન કરે તો ગુસ્સે થાય, એને અપમાન લાગે અને પોતાના માણસોને મોકલીને અજાણ્યાને પકડી ખૂબ માર મરાવે છે.
3: આ રાજાઓ કઈ જાતિના છે અને શું કામ કરે છે?
2: આ રાજાઓ ભીલ જાતિના આદિવાસી છે. તેઓ વસ્તીને ખૂબ રંજાડતા અને લૂંટફાટ કરવાનું કામ મુખ્ય કરે છે. રાજા પોતાના જંગલોમાંથી સાગના લાકડા મેળવી વેપારીઓને વેચે છે અને વેચવા મોકલે છે.
4: આ લાકડું શું કામ આવે છે?
2: આ સાગનું લાકડું તો ઘણું કિંમતી છે. વેપારીઓ રાજાને ભેટ સોગાદો આપી ગાડાને ગાડા લાકડાના મેળવી જાય છે. લાકડું તો ખાસ વાણ બનાવવા માં ઘણું ઉપયોગી છે. લાકડું પ્રસિદ્ધ છે. પરદેશીઓ લાકડું પરદેશ લઈ જાય છે. અંગ્રેજોએ રાજા પર સત્તા જમાવીને રાજાઓને જંગલના હકો હતા તેના બદલામાં મેળાવડો કરીને રાજાઓને નક્કી કરેલ રકમો ભેટ સોગાદો આપતા અને દરબાર ભરતા, જે પરથી મેળાવડાને ડાંગ દરબાર કહેવામાં આવે છે.
3: આ દરબાર એટલે શું બહેન, એની પૂરી સમજ આપો ને.
2: જૂના વખતમાં રાજાઓ પોતાના અધિકારીઓ અને પ્રજાજનોને એક મોટા રૂમમાં કે મેદાનમાં ભેગા કરવા માટે જાહેરાત કરતા. ઢોલ વગાડીને કે સાથ પરાવીને આ જાહેરાત ગામમાં થતી જે દિવસે નક્કી રાજા તરફથી કરવામાં આવે હોય તે દિવસે પ્રજાજનોને કે જેમને કશી ફરિયાદ કરવી હોય, કોઈ બાબતની દાદ ન્યાય મેળવવો હોય તેઓ હાજર થતા. રાજા નક્કી કરેલ સમય આવે તેની સાથે એના અમલદારો, નોકરો, ચપરાસીઓ વગેરે આવીને દરેક માટે જે સ્થાન નક્કી કરેલ હોય તે સ્થળે બેસી પ્રજાજનો બેસેલ હોય. આ બાદ રાજાનો દીવાન કે અમલદાર પ્રજા સમયે વ્યાખ્યાન કરે અને રાજ્યમાં જેમણે સારું કામ કરેલ હોય તેમના નામો બોલતો જાય અને જેનું નામ બોલાય તે હાજર થઈને રાજાને નમસ્કાર કરે અને રાજા પોતાને હાથે એમને ભેટ સોગાદો વગેરે આપે અને એમની પ્રશંસા ઠીક લાગે તો કરે. આજના વખતમાં જેને આપણે મેળાવડા શાળામાં કહીએ છીએ એનું મોટું સ્વરૂપ અને એનાથી મોટું સ્વરૂપ એટલે કે જેને આપણે મેળો કહીએ છીએ, આ દરબારમાં જે પ્રજાજનને કશી

0: યાદ કરવી હોય તો કરી શકતો. ડાંગમાં પેલા રાજાઓ હતા અને આવા દરબારો જુદે જુદે સ્થળે ભરવામાં આવતા. શરૂઆતમાં દરબારમાં આવનારને સીધું આપવાનો રિવાજ હતો, એટલે કે જમવાનું એ આપવામાં આવતું હતું રાજા તરફથી. આદિવાસીઓને દાગીના, સોના રૂપાના કળા, બંદૂકો, જુદી જુદી ચીજો એ અપાતી હતી રાજા તરફથી. તે દિવસે મોટો જલસો, એ સંગીતના, મનોરંજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા. આ દિવસ આનંદનો, મોજ મજાનો હતો, લહેર કરવાનો લેખાતો. બધા હળીમળી ભેગા થઈ શકતા અને આ ઉત્સવના દિવસે દામ દરબાર કહેવામાં આવતો.
1: બહેન, આ ઉત્સવની વાત સાંભળી મને તો ખૂબ આનંદ આવે છે. બહેન, શું અંગ્રેજોના વખતમાં આવા દરબારો ડાંગમાં ભરાતા કે?
0: બહુ સારો પ્રશ્ન તમે પૂછ્યો. અંગ્રેજોએ આપણા દેશમાં સત્તા જમાવી રાજાઓ પાસેથી બધી સત્તા લઈ લીધી અને આ ડાંગનું લાકડું તો પ્રખ્યાત, એટલે કે અંગ્રેજોએ આ જંગલમાં લાકડાના ઇજારોએ લઈ લીધો અને જંગલોએ કબજે કરી લીધા અને આ સાગના લાકડા મેળવવા માટે આદિવાસીઓને પોતાના હાથમાં રાખવા માટે રાજાઓની જેમ દરબારો ભરવાનું ચાલુ રાખ્યું, જેમાં અંગ્રેજો પોતાના જંગલ ખાતાના અમલદારોને અને જે આદિવાસીઓ મદદરૂપ થયા હોય એમને ભેટ સોગાદો, દાગીના વગેરે ઇનામો આપતા અને એમના વખાણ કરીને બોડો આદિવાસી પ્રજાને પોતાની કરી લેતા અને એમનો ઉપયોગ કરીને લાભ મેળવતા. આ દરબારો મેળાનું રૂપ લેવા લાગે.
2: બહેન, આપણો દેશ તો આઝાદ થયો તો પછી આ દરબારો તો બંધ થયા હશે ને?
0: આપણો દેશ તો આઝાદ થયો, અંગ્રેજ સરકારની જગ્યાએ આપણી સરકાર આવી. આપણી સરકારે આ દરબારની અગત્યતા તપાસી અને લોકોની દ્રષ્ટિબિંદુ જાણી શકાય, આદિવાસીઓની સ્થિતિનો અભ્યાસ કરી શકાય અને લોક જાગૃતિ એ લાવી શકાય એ ખ્યાલમાં રાખી લોક દરબારો શરૂ કર્યા, એટલે ડાંગ દરબાર તો ચાલુ જ રાખ્યો, એટલે આ દરબારો બંધ થયા નથી.
1: બહેન, ત્યારે હવે આ દરબારો કેવી રીતે ભરાય છે એ તો જણાવો.
0: હવે તો આ ડાંગ દરબારનું સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું અને મેળાનું રૂપ લોકમેળાનું રૂપ લીધેલ છે, એટલે કે ડાંગનો મેળો દર વર્ષે આપણે ત્યાં જેમ મેળાઓ ભરાય છે એવી રીતે આ હવામાં ભરાય છે. આ હવા એ ડાંગ જિલ્લાનું મુખ્ય શહેર છે, એની તો ખબર છે ને?
2: હા બહેન, આવાનો મેળો હમણાં જ ભરાય એના સમાચાર મેં વર્તમાન પત્રમાં વાંચે, પરંતુ એ મેળામાં તો સરકારી કચેરીઓ તરફથી સ્ટોલ હતા. બહેન, સરકાર પણ શું મેળામાં વેપાર કરે છે?
0: સરસ પ્રશ્ન પૂછ્યો. સરકારે વેપાર કરવા માટે સ્ટોલ રાખેલ ન હતા, પરંતુ પોતાના જુદા જુદા ખાતાઓની માહિતી લોકોને આપવા માટે રાખેલ, જેમ કે ખેતીવાડી વિકાસ, પશુ ઉછેર, આરોગ્ય વગેરેની માહિતી લોકોને મળે અને લોકોના મેળામાં આવે અને આ બધું જુએ તો પ્રગતિ કરી શકે એ ઉદ્દેશ છે. આદિવાસીઓને શિક્ષિત કરવાનો, એમનું પછાતપણું દૂર કરવાનો જ હેતુ છે.
1: બહેન, શું પહેલા રાજાઓ ઇનામ શિરપાઓ આપતા તે હજુ આપે છે?
0: આ લોકમેળામાં જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો, કાર્યકરો, અમલદારો ભેગા થાય છે. સરકાર તરફથી તેમજ સંસ્થાઓ તરફથી પ્રદર્શનો, મેળાવડાઓ યોજાય છે અને એ મેળામાં પટેલ, કારભારી, લોકસેવકો, ખેડૂતો, કારીગરોને ઇનામો વસ્તુના સ્વરૂપમાં અપાય છે. આ મેળો મોસો માટે કે આનંદ પ્રમોદ માટે રખાય છે અને આપણા મેળાની જેમ એક દિવસનો મેળો હોતો નથી, પરંતુ 2-3 દિવસ સુધી મેળો રહે છે અને લોકો પોતાની જરૂરી ચીજ વસ્તુઓ ખરીદે છે અને આનંદ કરે છે.
2: બહેન, હવે અમને આ ડાંગ દરબારની વાત તો સમજાય, પરંતુ ડાંગ જિલ્લો કેવો છે એ તો જણાવો.
0: આ ડાંગ જિલ્લો પછાત જિલ્લો છે, વસ્તી આદિવાસીઓની છે, જંગલો ડુંગરો વધારે છે, લોકો ડાંગી તરીકે ઓળખાય છે. જંગલની પેદાશ અને ખેતી એમનો મુખ્ય ધંધો છે, જે પર ગુજરાન ચલાવે છે. શિક્ષણ ઘણું ઓછું છે અને બહેનોનું શિક્ષણ તો નહીવત છે. લોકો વહેમી અને જૂના રીતરિવાજમાં માનનારા છે. ભૂત પ્રેત દોરા ધાગામાં વધારે માને છે. એમને સુધારવા સરકાર અને સમાજ કલ્યાણની સંસ્થાઓ મહેનત કરે છે. સરકારે આદિવાસીના કલ્યાણની શિક્ષણની યોજનાઓ શરૂ કરી છે. આ ડાંગ જિલ્લામાં વરસાદ પણ સારો પડે છે.
1: બહેન, આ ડાંગ જિલ્લામાં કેટલી નદીઓ અને પર્વતો છે?
0: આ ડાંગ જિલ્લામાં ગીરા, પૂર્ણા, અંબિકા, ખાપરી નામની 4 નદીઓ મુખ્ય છે અને ચોમાસામાં વરસાદ સારો આવતો હોવાથી નદીઓમાં પૂર આવે છે. પાણીની તકલીફ નથી, જેથી જંગલો વધારે છે. ખેતીવાડી એ સારી છે. ડાંગનો પાક પણ વરસાદ હોવાથી સારો થાય છે. જિલ્લો ઘણો જ રળિયામણો દેખાય છે.
2: બહેન, ત્યાંના ડુંગરોની વાત તો કરો ને.
0: ડાંગ જિલ્લો ડુંગરાળ છે. ડુંગરોની હારોની હારો છે અને ડુંગરોમાં હિંસક પ્રાણીઓ જેવા કે વાઘ દીપડાય વધારે છે હો. આ ડુંગરોમાં સાપુતારા નામનું હવા ખાવાનું સ્થળ છે.
1: બહેન, એ સાપુતારાના ચિત્રો છાપામાં આવે છે, એ સાપુતારા શું છે એ સમજાવો ને.
0: સાપુતારા એ ડાંગ જિલ્લાનું હવાખામ

0: સ્થળ છે. એટલું જ નહીં પરંતુ ગુજરાત રાજ્યનું આપણું એ ખાસ હવા ખાવાનું સ્થળ લેખાય છે. આ વિદ્યાર્થીઓ તો એને પ્રવાસી જાય છે. દર ઉનાળામાં તો ત્યાં ઘણી ગીર્દી રહે છે. આ સાપુતારા ડુંગરોમાં આવેલ છે. ડાંગી લોકો મુસાફરોને જોઈ દોડતા આવીને વીંટરાઈ વળે છે અને પોતે બનાવેલ વાંસના ટોપલા ટોપલી, પંખા, વાંસના રમકડા એ વેચવા આવે છે. ડાંગી લોકોને જોઈને નવાઈ લાગે છે કે ચાંદીના કથ્થીના ઘરેણા થી જે લદાયેલા હોય છે એ જંગલો વધારે હોવાથી વનડાઈઓ લીલો રંગ હોજવાની મજા આવે છે. સાપુતારા એટલે સાપોનું ઘર કહેવાય. અહીં સાપો વધારે છે જેને આદિવાસીઓ પકડીને વેચી આવે છે. મુંબઈમાં આવી એક સંસ્થા છે કે જ્યાં સાપોનું ઝેર કાઢી એમાંથી દવા બનાવવામાં આવે છે. સાપુતારા 1000 મીટરની ઊંચાઈ પર છે. એના ઉપર સીધું ચઢાણ છે એટલે બસમાં જવા માટે વણાંકો વણાંકોને આવ્યા જ કરે છે. બસ ઊંચી જતી જાય અને નીચેની ખીણો દેખાતી જાય. રસ્તો એ સાત જેમ વાંકો ચૂકો ચાલે એવો વાંકો ચૂકો છે કે વાત ન પૂછો. સાપુતારા ડુંગર પર લોકોને રહેવા માટે ધર્મશાળાઓ પણ છે. ટેકરીઓ વચ્ચેનો આ હરિયાળો પ્રદેશ છે. ત્યાંથી ઉગતા સૂર્યને તેમજ આથમતા સૂર્યને સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાની મજા આવે છે. તેમજ આપણે બોલીએ તેનો પડઘો પડે છે. ઊંચી ઊંચી અગાસીઓ પરથી ખીણનું સૌંદર્ય જોવામાં આનંદ આવે છે. ત્યાંથી એક સર્પ જેવી ગંગા નદી જેમ વહેતી જાય છે.
1: બહેન, ત્યારે તો આ સાપુતારા અને સર્પગંગા નદીમાં સાપના મંદિરો એ હશે ને?
0: હા, આદિવાસીઓએ નદી કાંઠે પથ્થરની સાપની મૂર્તિ બનાવીને મંદિર બનાવેલું છે અને એનો પણ મેળો ભરાય છે. અને હોળી તેમજ વાઘ પારસને દિવસે નાગપાંચમ આપણે જેમ સર્પને પૂજીએ છીએ તેમ તેઓ પણ પૂજા કરે છે.
2: બહેન, નદીઓમાં નૌકાવિહાર પણ કરતા હશે ને?
0: સરસ, તમને ઠીક યાદ આવ્યું. હું જરૂર ત્યાં નદી પર બંધ બાંધીને એક વિશાળ સરોવર બનાવેલ છે. તેમાં નૌકાવિહારની સગવડ છે. હોડીઓમાં બેસી સરોવરમાં ચક્કર લગાવી શકાય છે.
1: બહેન, ત્યાં બીજું શું જોવાનું છે?
0: ત્યાં બાગ બગીચા ઘણા છે. સંગ્રહ સ્થાન, મધમાખી ઉછેર કેન્દ્ર વગેરે પણ છે. તેમજ ત્યાં ખરી રીતે જોવા જેવું તો આદિવાસીઓનું સમૂહ નૃત્ય છે.
2: બહેન, અમોને આ સાપુતારા ડાંગ દરબાર જોવા લઈ જશો ને?
0: જરૂર જરૂર, આપણે ત્યાં દિવાળીને સમયે વેકેશન આવે છે ત્યારે પ્રવાસ કરવાનો જ છે. તેમાં સાપુતારા, ડાંગ વગેરે રાખીશું. હો, તમે તૈયારી કરી નાખશો ને?
3: ડાંગના મેળાની અનોખી વાતો
4: અને આ વાતો કરી પારુલ મહેતાએ.
3: તો બાળમિત્રો, આ વાર્તાલાપ પરથી તમે ડાંગના મેળા વિશે ઘણી બધી અવનવી માહિતી મેળવી હશે
4: અને તમને એમ થશે કે આવા મેળા હોય તો આવી મેળાની વાતો સાથે સાથે થઈ જાય એવું જ મેળાનું ગીત.

0: બાળ મિત્રો, મેળાની સફર અદ્ભુત રહી ને, મજા પડી ગઈ ને. મેળો ભલે 3 દિવસનો હોય કે 5 દિવસનો હોય, પણ એ આટોપાઈ જાય ને પછી મેદાન આખું ખાલી થઈ જાય,
1: અને એની યાદો અને એનો કલરવ આપણા મનમાં તો આખું વરસ ગુંજતા રહે. પેલા ખરીદેલા રમકડા તૂટી જશે, પણ પપ્પાના ખભે બેસીને જોયેલો એ મેળો જિંદગીભર હૃદયમાં અકબંધ રહેશે. તો મેળામાં ખૂબ હરજો ફરજો, રમકડા લેજો, અને હા, સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો,
0: અને હા, સાથે સાથે કાર્યક્રમ કિલ્લોલ સાંભળતા રહેજો.
1: તો ફરી મળીશું આકાશવાણીના ભુજ કેન્દ્ર પર આજ કાર્યક્રમમાં આજ સમયે. ત્યાં સુધી આવજો બાળમિત્રો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બાળમિત્રો, આવજો ધારાબેન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોલ. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજના કાર્યક્રમમાં સાંભળીએ પાર્શ્વગાયિકા હેમલતાના જન્મદિવસ પર વિશેષ હિન્દી ફિલ્મી ગીતો. સૌપ્રથમ સાંભળીએ

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़े डालने से पहले चेक नहीं किया था क्या?
0: बदलो बदलो, आदत बदलो। अब नजदीकी बैंक जाकर फटे पुराने नोट्स बदलिए। अगर बैंक मना करे तो RBI के ओम्बुड्समैन से शिकायत करें। RBI कहता है, जानकार बनिए, सतर्क रहिए।
2: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ। તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા।
3: हर घर तिरंगा, हर दिल तिरंगा, हर मन तिरंगा, हर मकसद तिरंगा, हर सपना तिरंगा, हर संकल्प तिरंगा।
2: माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल ना नेतृत्व में तिरंगा यात्रा आज राज्य ना खूणे खूणे राष्ट्रीय स्वाभिमान नो गुंजारव करी रही छे। आवो प्रत्येक छत, घर, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ।
4: આજના મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો પાર્શ્વ ગાયિકા હેમલતાના જન્મદિવસ પર વિશેષ હિન્દી ફિલ્મી ગીતો। કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ दुल्हन वही जो पिया मन भाई नो आ गीत।

0: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
1: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
0: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક છત, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પહેલું ફિલ્મનું ગીત હેમલતા અને સુરેશ વાડેકરના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફકીરા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર હેમલતા.

नदिया के पार आ फिल्म ना अंतिम गीत साथ है आजनो मनोरंजन कार्यक्रम अहीं जो संपन्न करिए। આજના કાર્યક્રમમાં પાર્શ્વ ગાયિકા હેમલતાના જન્મદિવસ પર આપે કેટલાક વિશેષ હિન્દી ફિલ્મી ગીતો સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

અને હવે રજૂ કરીએ છીએ લોકસંગીત કાર્યક્રમમાં. સૌ પ્રથમ સાંભળીએ અભરામ ભગતનું સ્વર, રચના છે ઝવેરચંદ મેઘાણીની.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિવાળીબેન ભીલનો સ્વર, અને અંતિમ રચના સાથે જ આજનું લોકસંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે બરાબર 11 વાગે અમારા હવે પછીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારતના સ્વતંત્રતા દિવસ પર અભિનંદન પાઠવવા બદલ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, માલદીવ સહિતના અનેક વિદેશ મંત્રીઓનો આભાર માન્યો. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે વિદેશી સંપત્તિ ધરાવતા નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેરાત યોજના નિયમો 2026ને અધિસૂચિત કર્યા. ઓડિશાની બૈતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય ક્ષેત્રમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. બેલ્જિયમમાં ગઈકાલ સાંજની લાગેલી આગથી 600થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે શ્રાવણે શિવસફરિયા વિષયક દ્વિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે. મહીસાગરમાં ગિલેન બારે સિન્ડ્રોમ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા વિદ્યાર્થીઓના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર. ડાંગના સાપુતારામાં ગુજરાત ટુરિઝમ દ્વારા મોનસૂન ફેસ્ટિવલ અંતર્ગત મિની મેરેથોન યોજાઈ. જામનગરના હડમતિયા ગામે સિંહ દેખાયો હોવાની શંકા. વિશ્વ ચેસના નંબર 1 મેગ્નસ કાર્લસને સતત બીજી

વખત ઇસ્પોર્ટ્સ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ફિબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ઓનલાઈન કોચિંગની જાહેરાત કરી. સરકારે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને એઆઈ કૌશલ્યમાં તાલીમ આપવાનો નિર્ણય લીધો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તાવાર સ્વાગત સમારોહ યોજાયો. ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો. 12 દિવસની વાર્ષિક શ્રી બૌદ્ધ અમરનાથ યાત્રા આવતીકાલથી શરૂ થશે અને આ મહિનાની 28મી તારીખ સુધી ચાલુ રહેશે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વિસરાતા સૂર કાર્યક્રમ અંતર્ગત કેટલાક જૂના ફિલ્મી ગીતોના સુરીલા ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળીએ મમતા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને હેમંત કુમારના યુગલ સ્વરમાં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ બાત એક રાત કી ફિલ્મનું ગીત. કલાકાર છે સુમન કલ્યાણપુર.

હમણાં જ આપે દુલ્હા દુલ્હન ફિલ્મનું ગીત સાંભળ્યું મુકેશના સ્વરમાં. કાર્યક્રમમાં હવે માણીએ સંગમ ફિલ્મનું આ ગીત મુકેશના સ્વરમાં.

અને કાર્યક્રમના અંતમાં સાંભળીએ મોહમ્મદ રફીના કંઠે કાલાબજાર ફિલ્મનું આ ગીત.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ મિસરાથાસુર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમના આરંભે સાંભળીએ અદનાન સામીના કંઠે તેમના જ સંગીત અને રચના.

દેશભરના ઉભરતા ડિજિટલ સર્જકોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે. આ પહેલ દ્વારા ઉભરતા ડિજિટલ સર્જકોને તક મળશે, જિલ્લાઓની સંસ્કૃતિ, વારસો અને પર્યટનને માન્યતા મળશે, યુવાનોની રચનાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે, સ્થાનિક વાર્તાઓનો એક રાષ્ટ્રીય ડિજિટલ સંગ્રહ તૈયાર કરવામાં આવશે, દરેક જિલ્લામાં સર્જકોની એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે.

હમણાં જ આપે જગજીતસિંહ ના સ્વરમાં સાંભળ્યું અમીર મીનાઈની આ રચના. અને કાર્યક્રમમાં હવે સાંભળીએ કે ના કંઠે મહેબૂબની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ હિન્દી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ વૈશ્વિક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો આભાર માન્યો. ગૃહમંત્રી અમિત શાહે

સંત શ્રી રામકૃષ્ણ પરમહંસની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. નવી દિલ્હીમાં મંગળવારે 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન થશે. રામપુર હાટના પૂર્વ ધારાસભ્ય આશિષ બેનર્જીનો મૃતદેહ આજે સવારે તેમના ઘર પાસેની ઓફિસમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. પોલીસે તપાસ શરૂ કરી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં જીવીએસના શંકાસ્પદ કેસો અંગે મેકા ડ્રાઈવ દરમિયાન જાહેર આરોગ્ય માટે જોખમરૂપ બિન આરોગ્યપ્રદ એવો અંદાજ 13,268 કિંમતનો અખાદ્ય જથ્થો નાશ કરાયો. હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી. ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી. ભારત નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે આવતીકાલથી શરૂ થતી BWF વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે વિદેશી સંપત્તિ ધરાવતા નાના કરદાતાઓ માટે વિદેશી સંપત્તિ જાહેરાત યોજના નિયમો 2026ને અધિસૂચિત કર્યા. બેલ્જિયમમાં ગઈકાલ સાંજની લાગેલી આગથી 600થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે. મહીસાગરમાં ગિલેન બારે સિન્ડ્રોમ જેવા લક્ષણો ધરાવતા 5 જેટલા વિદ્યાર્થીઓના કેસ સામે આવ્યા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. શ્રોતા મિત્રો, અત્યારે સ્ટુડિયોની ઘડિયાળમાં 12:02 થઈ છે. સમય થયો છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણવાનો. આરંભે સાંભળીએ હેમા દેસાઈ અને આસિત દેસાઈના યુગલ સ્વરમાં હરેન્દ્ર દવેની આ રચના.

0: એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક રાષ્ટ્રીય પહેલ છે જે ભારતના દરેક જિલ્લાના નાગરિકો, યુવાનો અને ડિજિટલ સર્જકોને દેશની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો, પર્યટન, પરંપરાઓ, સ્થાનિક વાર્તાઓ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વોને મૂળ ડિજિટલ સામગ્રી દ્વારા પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરે છે. સહભાગીઓ તેમના જિલ્લાની વિશિષ્ટ ઓળખને ઉજાગર કરતા મૂળ, ટૂંકા વિડીયોઝ, રીલ્સ, દસ્તાવેજી અને પ્રોડકાસ્ટ સબમિટ કરી શકે છે. ઉત્કૃષ્ટ એન્ટ્રીઓ જિલ્લા, રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ અને રાષ્ટ્રીય પુરસ્કારો માટે પાત્ર રહેશે અને માયવેવ્સ, વેવ્સ ઓટીટી, દૂરદર્શન, આકાશવાણી અને અન્ય પ્રસાર ભારતી ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પ્રદર્શિત થઈ શકે છે, જે સર્જકોને રાષ્ટ્રવ્યાપી માન્યતા પ્રદાન કરે છે.
1: કાર્યક્રમમાં હવે સાંભળીએ વિભા દેસાઈના કંઠે વેણીભાઈ પુરોહિતની આ રચના.

શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને આપ માણી રહ્યા છો ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે સાંભળીએ હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં મેઘબિંદુની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12:30 આપ સાંભળશો મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. શ્રોતા મિત્રો, આ કાર્યક્રમનો આરંભ કરીએ તે પહેલા સંભળાવીએ આપને આ વિજ્ઞાપન.
1: દાદા, આ કયો પ્લાન્ટ છે?
2: ટેન્જરીન. બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
1: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
2: કેમ?
1: આ SMS સ્કેમ છે. ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
2: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
1: RBI કહે છે, સ્માર્ટ બનો,
3: બોલ રહો.

0: સહિયર કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને કૃપા જીવરાજાનીના નમસ્કાર. વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે રજૂ કરીએ આપણા લગ્નગીતો. એ વિશે લૈલાબેન મુખીની કાનન છાયાએ લીધેલી મુલાકાતનો પહેલો ભાગ.
1: બહેનો, આપણે ત્યાંની સામાજિક જીવનની ખૂબ મહત્વની ધાર્મિક વિધિ એટલે લગ્ન. આપણી એક અનોખી સંસ્થા, ભારતીય સંસ્કૃતિનું પ્રતીક, ભારતીય સંસ્કૃતિની ઓળખ એટલે આપણી આ લગ્ન સંસ્થા. આમ જોઈએ ને તો લગ્ન એ કોઈ એક પ્રસંગ નથી, પણ વિવિધ નાના મોટા પ્રસંગોના મોતીને પરોવીને એક બનતી આખી એ મોતીની માળા છે, એક સરસ મજાનો પ્રસંગ છે. અને ભાઈ, આપણે તો રહ્યા ઉત્સવ પ્રિય માણસો, તો કુટુંબમાં જ્યારે પ્રસંગ હોય તો આપણે આનંદથી એના ગીતો ન ગાઈએ એ તો કેમ બને. અને એટલા માટે જ આપણા વારસામાં પડેલા એ લગ્ન ગીતોને ગોતીને અમે લાવ્યા છીએ. આજે મળવાનું છે લૈલાબેન મુખીને, અને એ આપણને થોડી જાણકારી આપશે લગ્નના પ્રસંગો વિશે અને એના ગીતો વિશે. તો ચાલો શરૂઆત કરીએ લગ્ન સંસ્થા વિશે જ, એટલે જાણીએ લૈલાબેન પાસેથી કે આ લગ્ન શું છે, આ લગ્ન સંસ્થા એટલે શું અને એનું કેવું મહત્વ છે.
2: ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એટલે પતિ પત્નીના જીવનનો આધારસ્તંભ, જીવનભર સાથે રહેવાનું એકબીજાને પ્રેમથી આપેલું વચન અને સામાજિક રીતે બે પરિવારો વચ્ચેનો જોડાયેલો પ્રેમપૂર્વકનો ભાવપૂર્ણ સંબંધ. લગ્ન એ સ્ત્રી અને પુરુષ બંનેને સામાજિક અને કાયદાકીય સુરક્ષિત બનાવે છે, એટલા માટે લગ્ન એ જીવનનો આધારસ્તંભ છે. તેમજ આપણી ગુજરાતી સંસ્કૃતિને સારા વિદ્વાનો પંડિતો મળ્યા છે અને આપણા વેદો પણ બહુ મહાન છે. વેદોએ ઘણું જ જ્ઞાનસભર જીવનના સિદ્ધાંતો વિશે, આદર્શ જીવન વિશે ઘણી બધી સમજણો આપી છે અને એના આધારે ભારતીય સંસ્કૃતિમાં તેમજ ગુજરાતની

0: ગુજરાતી લગ્ન વિધિને અર્થસભર બનાવી સરસ રીતે સમજાવી છે અને દરેક વિધિનું અલગ મહત્વ પણ સમજાવ્યું છે. મનુષ્ય જીવનના 16 સંસ્કારમાં લગ્ન એક સંસ્કાર છે. લગ્ન એ માનવીના જીવનમાં એક જ વખત આવતો મંગલ પ્રસંગ છે, એટલે એને યાદગાર બનાવવા ધાર્મિકની સાથે મનોરંજન પણ થાય એ માટે લગ્ન ગીતો બન્યા છે.
1: ખૂબ સરસ.
0: અને લગ્ન ગીતોની સાથે સંગીત પણ જોડાયું અને વધુ આનંદપ્રદ બન્યા છે. લગ્નમાં આવતી દરેક વિધિનું અલગ મહત્વ છે અને દરેક વિધિ પ્રમાણે અલગ અલગ ગીતો પણ બન્યા છે અને આ ગીતોથી વરકન્યાના નામ લઈને સુંદર ગીતો સુકૂનનું વાતાવરણ સર્જે છે. લગ્નની પહેલી વિધિ એ લગ્ન લખવા. શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયા જોઈને ગોર મહારાજને બોલાવી લગ્નનો દિવસ નક્કી થાય છે અને ગીત પણ ગવાય છે. એનું એક સુંદર ગીત છે અને હવે લગ્ન નજીક આવ્યા છે અને વરરાજાના દાદાને ઉદ્દેશીને આ ગીત બન્યું છે. પહેલાના જમાનામાં પૈસા, ઝવેરાત, સોનું એ બધું બેંકો ન હતી એટલે બધા જમીનમાં દાટીને રાખતા હતા, એટલે લગ્ન આવ્યા એટલે પૈસાની જરૂર પડશે એટલે દાદાને ઉદ્દેશીને આ ગીત બન્યું છે.
1: બરાબર.

વરરાજાને બીજું એક પણ આવું કન્યા વરને તેડાવે છે. વરરાજા ન આવવાના બહાના બતાવે છે પણ કન્યા એનો ઉકેલ શોધીને બોલાવવા પ્રેમથી અરજ કરે છે.

0: લૈલાબેન, આ તો સરસ મજાની વાત થઈ કે આપણે લગ્ન લખવાની શરૂઆત કરી, પણ કુટુંબમાં સમાજમાં બધાને આમંત્રણ પણ પાઠવવાનું હોય તો એવા સમયે આપણે કંકોત્રી બધાને મોકલીએ છીએ અને એના વિશેના ગીત પણ હોતા હશે, એના વિશે થોડી વાત કરો.
1: લગ્ન લખાય પછી કુમકુમ પત્રિકા લખાય છે અને કુમકુમ પત્રિકા એટલે કુમકુમ એટલે સૌભાગ્યનું પ્રતીક છે અને કુમકુમ પત્રિકામાંથી કંકોત્રી એવું ટૂંકું નામ અત્યારે આવ્યું છે. કંકોત્રી લખવા બધા સગાવાલા મિત્રો સંબંધીઓને બોલાવીને પ્રેમભર્યું આમંત્રણ આપવામાં આવે છે. કુટુંબના બધા દાદા દાદી માતા પિતા મામા મોસાળ વગેરેના મનમાં દીકરાના લગ્નની આતુરતાથી રાહ જોતા હોય છે. વર્ષોથી મનમાં જોયેલા સમણા આજે અવસર બનીને ઉઘડ્યા છે. સ્મૃતિના સ્મરણાના સંભારણા આજે ગાન બનીને વહેતા થયા છે. માણસ તો દુઃખને પણ ગાય છે, આ તો સુખનું એ શિખર, એના તો ગીતો ન ફૂટે તો જ નવાય. હૈયામાં ઉછળતા ઉમળકાના અબીલ ગુલાલ લાલ લેખણે અવસરના સાથિયા પૂરે અને માધુર્ય શ્લોકના આ પ્રથમ ઉદ્ગાર ઝીલે એ કંકોત્રી. લાલ લેખણે લખ્યા શુકન કોરા કાગળમાં, ફરફરતા આસો પાલો બાંધ કોરા કાગળમાં, વહેતા શરણાઈના ગુંજ જગાડે કાગળને, ધણધણિયા ઢોલ ઢબુક્યા કોરા કાગળમાં. કંકોત્રી પર વર્ષે ઐશ્વર્ય ઈશ્વરનું આશીર્વાદ વચન મુદ્રા ધારણ કરીને ગોઠવાય દાદા દાદી અને માતા પિતા. કંકોત્રીના અક્ષર એ અક્ષર ન હોય પણ ઉમળકાના અમી છાટણા. કેટ કેટલા ઝરણાઓ મળીને સર્જી છે આ અરખની હેલી. પ્રથમ કંકોત્રી શ્રી ગણેશની, બીજી કંકોત્રી શ્રી કુળદેવી માતાની. મુકેશ જોશીએ લખ્યું છે, એક છોકરીના હૈયામાં ચોમાસું બેઠું ને છોકરાને હૈયે લીલોતરી, કુપળ ફૂટ્યાની વાત જાણીને છોકરો છાપે છે મનમાં કંકોત્રી. ગીત રજૂ થાય છે કંકોત્રીનું.

આવું જ બીજું ગીત એક સરસ બનાવ્યું છે, એમાં કેસર ને ઘોળવાનું ને છાટણે કેસર જોશે અને આપણા ઘરે જે બધા જાનૈયા આવશે એના માટે જોશે એના માટે નું આ ગીત.

0: પછી મહેમાનો પણ આવશે લગ્ન પ્રસંગમાં માલવા માટે. તો પહેલાના સમયમાં તો આપણે જોઈએ છીએ કે બધું જ કામ છે એ કુટુંબના જ સભ્યો એક સાથે મળીને કરતા હતા, અને મહેમાનોનું સ્વાગત કરવાથી માંડી એમના ઉતારા અને એમના જમણની વ્યવસ્થા પણ આપણે જોઈએ છીએ કે કુટુંબમાં જ સચવાઈ રહેતી હતી. તો એના વિશે પણ ઘણું બધું આપણા જે પૂર્વજો છે એમણે વિચાર્યું છે અને એના વિશેના ગીતો પણ લખ્યા છે. તો એવો કયો પ્રસંગ લગ્નમાં આવે છે કે જે મહેમાનો વિશે વાત કરે છે અને સાથે સાથે કામની પણ વાત કરે છે?
1: સાંજે એટલે સાંજના સમયે ગવાતા લગ્ન ગીતો. લગ્નના દિવસ સુધી સાંજે આખું કુટુંબ ભેગું થાય છે અને કુટુંબ ભાવનાને ઉજાગર કરતી આ મંગલ પ્રથા પણ છે. પહેલાના સમયમાં બધું જાતે બનાવવાનું એટલે ઘરના બધા મદદરૂપ, જેના ઘરે લગ્ન હોય એના સગાવાલા બધા ઘરે આવે અને બધું પાપડ વણતા, ચોખા વીણતા, વડી બનાવતા. એના માટે સાંજે બધા લેડીઝ ભેગા થાય અને જેન્ટ્સ પણ ભેગા, ઘરના સભ્યો ભેગા થાય અને બધા લગ્નની તૈયારી રૂપે કરે. અને આ બધું ચાલતું હોય દરમિયાન કામ ન થાય, બધા શાંતિથી બેઠા હોય તો કામ જલ્દી થાય ન, એટલે એનામાંથી સાંજના લગ્ન ગીતો ગવાય. એ સાંજે જે ગવાતા એ ગીતોને લગ્ન ગીત સાંજેનું નામ આપવામાં આવ્યું છે. એટલે એના પણ સરસ સુંદર ગીતો છે.

0: અહીં સુધી આપણે જે વાત કરી એ તો લગ્ન પ્રસંગ પહેલાના દિવસોના બધા ગીતોની વાત કરી. હવે ખરેખર જ્યારે લગ્ન પ્રસંગ શરૂ થાય છે એટલે અત્યારે તો આપણે જોઈએ છીએ કે લગભગ એવું બન્યું છે કે સવારથી શરૂ કરીને સાંજ સુધીમાં લગ્ન પ્રસંગ છે ઉકેલાઈ જતો હોય, પણ પહેલાના સમયમાં તો એ 3-4 દિવસ સુધી ચાલતો પ્રસંગ રહેતો. તો લગ્ન પ્રસંગ જે શરૂ થાય છે એની શરૂઆત, જે દિવસે લગ્ન છે એની શરૂઆત કયા પ્રસંગથી થાય છે અને એના માટેના ગીત કયા છે એની વાત થોડી કરો.
1: સૌથી પહેલા તો આપણે ભારતીય સંસ્કૃતિમાં ગણેશ ભગવાન અષ્ટ સિદ્ધિ વિનાયક વિઘ્નહર્તા દેવ તરીકે પૂજાય છે, તેથી લગ્નના સૌ પ્રથમ ગણેશ પૂજા કરીને ગણેશ વંદનાથી મંગલ પ્રસંગની શરૂઆત થાય છે.
0: બરોબર.
1: આ પ્રસંગમાં કોઈ મુશ્કેલી ન આવે અને જે પરણનાર વરકન્યા છે એના ગૃહસ્થ જીવનમાં સુખ સમૃદ્ધિ ભર્યું બની રહે એવી ગણેશ ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે અને પછી મંડપ રોપણની શુભ વિધિ હોય છે. પણ એ પહેલા ગણપતિ દાદાને બોલાવીએ આપણે સુંદર ગીતોથી.

0: અને હવે મંડપ સ્થાપન.
1: હા, મંડપ સ્થાપન. ગણેશ સ્થાપન પછી મંડપ રોપણની વિધિ હોય છે. આ એક પવિત્ર અને પારંપરિક વિધિ છે. મંડપ રોપણની વિધિમાં આપણા શાસ્ત્રોએ ઘણી બધી વસ્તુઓ એના મહત્વ સાથે સમજાવી છે અને બધી વસ્તુઓ ગૃહસ્થ જીવનમાં એ કેવી રીતે વણાયેલી છે એનું મહત્વ સમજાવીને બધું આપ્યું છે. વાંસની થાંભલી, મીંઢોળ, આસોપાલવના પાનનું તોરણ, મગનો સાથિયો, સોપારી, સવારૂપ્યો, શ્રીફળ, આ બધી જ વસ્તુઓ આપણી સંસ્કૃતિની પરંપરા છે અને આ બધી જ વસ્તુઓ આપણા સારા મંગલ પ્રસંગોમાં હંમેશા બધા વપરાય છે. અને મંડપ રોપણ વખતે ગોર મહારાજ એક એક વસ્તુને શ્લોક પઠન કરીને મંડપ રોપણ કરાવે છે અને માટીની પૂજા કરીને માણેક સ્તંભ રોપવામાં આવે છે. ધરતીમાં ખાડો ખોદીને માણેક સ્તંભ રોપે છે અને પહેલાં માટીની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે અને પછી વરરાજાને વરમાળા અને મીંઢોળ બાંધવામાં, વરરાજાને વરમાળા પહેરવામાં છે અને મીંઢોળ બાંધવામાં આવે છે. અને માણેક સ્તંભ એ જીવનનું, ગૃહસ્થ જીવનની સ્થિરતાનું પ્રતીક છે. વાંસની લાકડી એ ગૃહ નિર્માણના મૂળ, એટલે આ વાંસના મકાન બનતા હતા એટલે ગૃહ નિર્માણ, જે લગ્ન થાય છે એ ઘર નવું વસે છે એટલે ગૃહ નિર્માણમાં એનો પાયો મજબૂત બને એનું પ્રતીક છે. અને મીંઢોળ એ ઉત્તમ આયુર્વેદિક ઔષધિ છે. આસોપાલવનું તોરણ, આસોપાલવનું નામ, ઝાડનું નામ અશોક વૃક્ષ છે. અશોક એટલે આસોપાલવનું તોરણ જ્યાં બંધાય જે બારણે, ત્યાં અશોક એટલે શોક ન થાય એમ, એટલે આ ઘરથી શોક દૂર રહે એવી એની ભાવના છે. એટલે આવી બધી વસ્તુઓ જે ઉપયોગમાં લીધી છે બધાનો અર્થ સભર આપણા વેદોએ સંસ્કૃતમાં લગ્નવિધિ સમજાવી છે.
0: સરસ.

પહેલા ગ્રામીણ સંસ્કૃતિ હતી ત્યારે મંડપ શણગારવા માટે આજના જેવી વ્યવસ્થા ન હતી, એટલે કુદરતી રીતે કુદરતની જે વસ્તુઓ ફૂલો અને હાર ને એનાથી શણગારવામાં આવતો હતો, એનો એક ગીત છે.

0: બહેનો, હજી તો મંડપ સ્થાપનની વાત થઈ અને આપણે જેમ વાત કરી એમ લગ્ન તો એવો પ્રસંગ કે જેમાં નાના નાના ઘણા બધા પ્રસંગો ભેગા થાય છે. તો મંડપ સ્થાપન પછીના જે પણ પ્રસંગો છે એના વિશેના લગ્ન ગીતોની વાત લઈને અમે આવીશું બીજા ભાગમાં. અત્યારે આ પહેલા ભાગને અહીં સંપન્ન કરીએ.
1: વારસાનો વૈભવ આ શ્રેણીમાં આપ સાંભળી રહ્યા હતા આપણા લગ્ન ગીતો, એ વિશે લૈલાબેન મુખીની કાનન છાયાએ લીધેલી મુલાકાતનો પહેલો ભાગ. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા. આ સાથે કાર્યક્રમ સંપન્ન કરવાની કૃપા જીવરાજાનીને આપો અનુમતિ. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આ સાથે જ મહિલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી હિન્દીમાં સમાચાર અને 1 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન 2024માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી. ઓડિશામાં બેતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું. બેલ્જિયમમાં લાગેલી જંગલની આગમાં 2,000 હેક્ટર વન વિસ્તાર બળીને ખાખ, અનેક લોકોનું સ્થળાંતર. અને ગુજરાતના અમદાવાદ ખાતે રમાઈ રહેલી ફીબા અંડર 18 એશિયા કપમાં આજે ભારતનો દક્ષિણ કોરિયા સાથે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના નિંબાહેડા ખાતે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાનું લોકાર્પણ તથા રાજ્ય સરકારના 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે જાહેરસભાને સંબોધતા શ્રી શાહે મા અંબા, સાંવરિયા શેઠ અને ચાર ભુજાનાથની નિંબાહેડાની ધરતીને નમન કર્યું. શ્રી શાહે વિદેશી આક્રાંતાઓને જળબાતુડ જવાબ આપનારી ચિત્તોડની ભૂમિને પ્રણામ કરી મહારાણા પ્રતાપને પણ યાદ કર્યા. પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા તેમણે યાદ પણ કર્યા.
1: પોખરણ મે પૂરે વિશ્વ કે દબાવ કે સામને ન ઝુકતે હુએ ભારત કો પરમાણુ શક્તિ બનાને કા કામ અગર કિસી ને કિયા તો હમારે અટલ બિહારી વાજપેયીજી ને કિયા. હર ગાંવ કો રોડ સે જોડને કા કામ કિયા. સ્વર્ણ ચતુર્ભુજ યોજના સે નેશનલ હાઈવે બનાએ.
0: દેશ આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું 2018માં આજના દિવસે અવસાન થયું હતું. તેઓ 3 વખત પ્રધાનમંત્રી રહ્યા. વર્ષ 2015માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમના સ્મારક સદૈવ અટલ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ, સમાવેશી નેતૃત્વ અને રાષ્ટ્રીય ગૌરવ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આવનારી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અટલ બિહારી વાજપેયીનું સુશાસન અને જનકલ્યાણ નું વિઝન હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે વાજપેયી જનસેવા અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનું સાચું પ્રતીક છે, જે આજે પણ દરેકને પ્રેરણા આપે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ જૂન 2026માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી છે. એનટીએ ચેલેન્જ વિન્ડો પણ ખોલી છે, જે 18 ઓગસ્ટ સુધી ખુલ્લી રહેશે. ઉમેદવારો યુજીસી નેટ પોર્ટલ દ્વારા ઓનલાઈન આન્સર કીને પડકારી શકે છે. એનટીએ જણાવ્યું હતું કે પડકારવામાં આવેલા પ્રશ્ન દીઠ 200 રૂપિયાની પ્રોસેસિંગ ફી લાગુ થશે. તેમાં ઉમેર્યું હતું કે ઉમેદવારોએ દસ્તાવેજી પુરાવા સાથે દરેક પડકારને સમર્થન આપવું પડશે. એજન્સીએ એ પણ નોંધ્યું હતું કે અન્ય કોઈપણ માધ્યમથી સબમિટ કરાયેલ

0: પડકારોનો સ્વીકાર કરવામાં આવશે નહીં. પ્રોસેસિંગ ફી ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 18મી છે. એનટીએ જણાવ્યું હતું કે અંગ્રેજી, વાણિજ્ય અને સમાજશાસ્ત્ર સહિત બાકીના 3 વિષયો માટે પ્રશ્નપત્રોમાં વિવિધ પ્રકારની ભૂલો અંગેની ફરિયાદોની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સમિતિની ભલામણોના આધારે આ 3 વિષયો અંગે એક અલગ જાહેર સૂચના આજે પછીથી જાહેર કરવામાં આવશે. એનટીએ ઉમેદવારોને સલાહ આપી છે કે તેઓ ફક્ત તેની સત્તાવાર વેબસાઇટ અને ચકાસાયેલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રકાશ માહિતી પર આધાર રાખે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ બદલ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુનો આભાર માન્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ઇઝરાયેલ સાથેની મિત્રતાને ખૂબ મહત્વ આપે છે. તેમણે એવી પણ આશા વ્યક્ત કરી કે ભારત ઇઝરાયેલ ખાસ વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બને, નવી તકો ખુલે અને બંને રાષ્ટ્રો વચ્ચે લોકો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થાય. ભારત મંગળવારે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે. આ બેઠક અગાઉ આવતીકાલે બ્રિક્સ પર્યાવરણ કાર્યકારી જૂથ અને સંપર્ક જૂથની પર્યાવરણ કાર્યકારી જૂથની બેઠક અને આબોહવા પરિવર્તન અને ટકાઉ વિકાસ પરના સંપર્ક જૂથની બેઠક યોજાશે. આ કાર્યક્રમ ભારતના બ્રિક્સ અધ્યક્ષતા 2026 સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણની મુખ્ય થીમ હેઠળ યોજાશે. બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સેન્ડર AIR News_ABD ને ફોલો કરશો. ઓડિશામાં બેત્રાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. જાજપુર જિલ્લાના ઘણા વિસ્તારો અને ભદ્રક જિલ્લાના ઘણા ગામડાઓ પાણીમાં ડૂબી ગયા છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: ઉત્તરી ઓડિશામાં બાઢ કી સ્થિતિ ગંભીર હો ગઈ હૈ ક્યોંકિ બૈતરણી નદી મેં બાઢ કી ચોથી લહેર આ ગઈ હૈ. ભદ્રક જિલ્લે કે આખવાપદા મેં નદી ખતરે કે નિશાન 18.33 મીટર કો પાર કર ગઈ હૈ ઓર આજ સુબહ 7 બજે તક 18.38 મીટર પર બહે રહી થી. જાજપુર જિલ્લે કે કઈ ઇલાકે જલમગ્ન હો ગયે હૈ જબકિ ભદ્રક જિલ્લે કે કઈ ગાંવ અલગ થલગ પડ ગયે હૈ. રાજઘાટ પર સાલંદી નદી કા જલસ્તર ભી બઢ રહા હૈ જહાં ખતરે કા સ્તર 17 ફીટ હૈ ઓર નદી 16.50 ફીટ પર બહે રહી થી. ગિંગુટી ઓર કોકિલા નદીઓ ભી ઉફાન પર હૈ. IMD ને મયૂરભંજ ઓર બાલેશ્વર કે લીએ રેડ વર્નિંગ ઓર 6 જિલ્લો કે લીએ ઓરેન્જ વર્નિંગ જારી કી હૈ. મંગળવાર તક ભારી બારિશ જારી રહેને કી સંભાવના હૈ. મછુઆરો કો સમુદ્ર મેં ના જાને કી સલાહ દી ગઈ હૈ. પ્રકાશ દાસ, આકાશવાણી સમાચાર, ભુવનેશ્વર.
0: હવામાન વિભાગે આજે અરૂણાચલ પ્રદેશ, ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વોત્તરના કેટલાક વિસ્તારો, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, ઝારખંડ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. બેલ્જિયમમાં ગઈકાલે સાંજ સુધીમાં પૂર્વી બેલ્જિયમના હાઇફેન્સ વિસ્તારમાં સૌથી મોટી જંગલની આગમાં લગભગ 2000 હેક્ટર વનસ્પતિ બળીને ખાક થઈ ગઈ હતી. વાલુન પબ્લિક સર્વિસે પુષ્ટિ કરી હતી. આગે આજ સુધીનો સૌથી મોટો વિનાશ વેર્યો છે. શુક્રવારે બપોરે 2 વાગે આગ ફાટી નીકળ્યા પછી લગભગ 30 કલાક સુધી અગ્નિશામક કામગીરી ચાલુ રહી. સ્થાનિક મીડિયા અનુસાર લગભગ 600 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વાઇમ્સ મ્યુનિસિપાલિટીમાં આવેલા સોલબ્રોડ્સના લગભગ 500 રહેવાસીઓને સાવચેતી રૂપે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યારે બુડઝેન બેંકમાં લગભગ 100 લોકો હતા. ફિબા અંડર 18 એશિયા કપમાં આજે ભારત દક્ષિણ કોરિયા વચ્ચે મુકાબલો થશે. દરમિયાન ગઈકાલે વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી સ્પર્ધાઓમાં લેબનોનને 72-64 હરાવીને સીરિયાએ આખરી જીત મેળવી હતી, જ્યારે ફિલિપાઇન્સને 107-69 હરાવીને ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી જીત નોંધાવી. ચાઇનીઝ તાઇપેઈએ થાઇલેન્ડ પર 110-62 જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે બહેરીનને 42-86 હરાવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં રામપુરહાટના ભૂતપૂર્વ ધારાસભ્ય આશિષ બેનર્જીનો મૃતદેહ આજે સવારે રામપુરહાટ શહેરમાં તેમના પોતાના નિવાસસ્થાનની બાજુમાં આવેલી તેમની ઓફિસમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 5 વખતના ધારાસભ્ય અને રામપુરહાટ કોલેજના ભૂતપૂર્વ શિક્ષક આશિષ બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ સરકાર દરમિયાન મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે પણ સેવા આપી હતી. બેનર્જી આ વખતે વિધાનસભાની ચૂંટણી હારી ગયા. વિશ્વના નંબર એક ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને સતત બીજી વખત ઇસ્પોર્ટ્સ વિશ્વકપનો ખિતાબ જીત્યો. ફાન્સના પેરિસમાં રમાયેલી ફાઇનલમાં કાર્લસને બેલારૂસના ગ્રાન્ડ

0: કન્સ્ટ્રક્ટર ડેનિસ લાઝાવિકને 2-0 હરાવ્યો હતો. કાર્લસન સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અણનમ રહ્યો હતો. બીજી તરફ અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ અલીરેઝા ફિરોઝાને 1-3 હરાવીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશે આજે ઓસ્ટ્રેલિયાના ડાર્વિનમાં મારારા ઓવલ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ધરતી પર બાંગ્લાદેશનો આ પ્રથમ ટેસ્ટ વિજય હતો અને ઓસ્ટ્રેલિયા સામે તેની બીજી જીત હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન 2026માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સરકી જાહેર કરી. ઓડિશામાં બૈતરાની નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના ઉત્તરીય વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાયું. બેલ્જિયમમાં લાગેલી જંગલની આગમાં 2,000 હેક્ટર વન વિસ્તાર બળીને ખાખ અને લોકોનું સ્થળાંતર. અને ગુજરાતના અમદાવાદ ખાતે રમાઈ રહેલી ફિબા અંડર 18 એશિયા કપમાં આજે ભારતનો દક્ષિણ કોરિયા સાથે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અહેમદાબાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ. દોસ્તો, પ્રસ્તુત હે ફૌજી દોસ્તો કા યે વિશેષ કાર્યક્રમ જય ભારતી.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ વિમાન મથક પરથી અમેરિકા જવા રવાના થયા છે. તેઓ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકામાં વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઉભરતા ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે ગોળમેજી પરિષદ તથા વ્યક્તિગત બેઠક યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રસ્તુતિ કરશે. મુખ્યમંત્રી તમામ રોકાણકારોને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જોડાવા નિમંત્રણ પણ પાઠવશે. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલનને લઈ મુખ્યમંત્રી આવતીકાલથી 24 તારીખ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રહેશે. દરમિયાન બંને દેશના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠક કરી ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવાના પ્રયાસ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીને આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે લખ્યું, દેશના પૂર્વ પ્રધાનમંત્રી, ઓજસ્વી વક્તા અને કવિ, અસંખ્ય કાર્યકર્તાઓના પ્રેરણા સ્ત્રોત ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિએ સ્મરણાંજલિ. તેમણે પરમાણુ ક્ષેત્રે ભારતને શક્તિશાળી બનાવવાની વાત હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ક્રાંતિ, રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને તેમણે લીધેલા નિર્ણય અને જનહિતલક્ષી સુશાસન દેશવાસીઓને સદૈવ યાદ રહેશે. અટલજીના વિચાર, સિદ્ધાંત અને પ્રજા કલ્યાણની ભાવના આપણને સૌને સતત પ્રેરણા આપતી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી પટેલે વ્યક્ત કર્યો હતો. જામનગરના હડમતિયા નજીક સિંહ દેખાયો હોવાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે સિંહના પગના નિશાન અને વિડીયો લોકેશનના આધારે સિંહ આવ્યો હોવાની પુષ્ટિ થતાં વન વિભાગે લોકોને ન ગભરાવા અપીલ કરી. આ સાથે જ વિભાગે ખેડૂતોને તેમના ખેતરમાં ઇલેક્ટ્રિક શોકનું તાર બંધ રાખવા તેમજ ખુલ્લા કૂવાઓ ફરતી કામચલાઉ દિવાલ બનાવવા પણ જણાવ્યું છે. બોટાદમાં બરવાડા એસટી ડેપો ખાતે આજથી શરૂ થયેલા સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત કર્મચારીઓએ ડેપો પરિસરની સફાઈ કરી. આ ઉપરાંત નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકારથી એસટો ડેપોના કર્મચારીઓ માટે આરોગ્ય તપાસનું પણ આયોજન કરાયું હતું. મહીસાગરના લુણાવાડામાં ગંભીર રોગપ્રતિકારક બીમારી જીબીએસ વાયરસના શંકાસ્પદ કેસને લઈ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર ગોધરા દ્વારા લુણાવાડા શહેરમાં ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરાંમાં તપાસ હાથ ધરાઈ. દરમિયાન 20થી વધુ ખાદ્ય પદાર્થના નમૂના લઈ તેને તપાસ માટે મોકલાયા છે. આ સાથે જ 13,268 રૂપિયાની કિંમતના અખાદ્ય જથ્થાનો નાશ કરાયો. તંત્ર દ્વારા તમામ વેપારીઓને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવી રાખવા તેમજ ગુણવત્તાયુક્ત ખોરાક પૂરું પાડવા તાકીદ કરવામાં આવી છે. આ સાથે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા લોકો સામે આગામી સમયમાં કાર્યવાહી કરાશે તેવી ચીમકી પણ અપાઈ. બીજી તરફ જિલ્લા કલેક્ટરે સોસાયટીઓમાં જઈ લોકોના હાલચાલ પૂછી તેમને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે કતર સામે ચીનની ટીમનો વિજય થયો છે. અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં ચીનની ટીમ પહેલા જ ક્વાર્ટરથી કતરની ટીમ પર ભારી પડી હતી. મેચના અંતે કતરનો સ્કોર 66 અને ચીનનો સ્કોર 118 રહ્યો હતો. હાલમાં મળતા અહેવાલ મુજબ શ્રીલંકા સામેના મુકાબલામાં ઈરાનની ટીમ શ્રીલંકાથી આગળ ચાલી રહી છે. હવે બપોરે 4:30 વાગે કઝાખસ્તાન અને જાપાન તથા સાંજે 7:30 વાગે ભારત અને કોરિયા વચ્ચે મુકાબલો થશે. ભાવનગરમાં જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ટીમાળાની ગણેશ શાળાના વિદ્યાર્થીઓએ 15 ચંદ્રક જીત્યા છે. ભારતીય શાળા રમતગમત મહામંડળ SGFI દ્વારા યોજાયેલી સ્પર્ધામાં આ વિદ્યાર્થીઓએ 7 સુવર્ણ, 3 રજત અને 5 કાંસ્ય ચંદ્રક મેળવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ

0: AIR News _ ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા. આજનો વિષય છે રાષ્ટ્રભક્તિ સાથે રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ. લેખન હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.

0: દેશના 80મા સ્વતંત્રતા પર્વ અને વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીની થીમ પર હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 9-17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે દેશની સાથે સાથે રાજ્યભરમાં અદમ્ય ઉત્સાહ અને દેશભક્તિ સાથે તિરંગા યાત્રા યોજાઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવીને તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા, જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ, આણંદ અને વડોદરામાં ઉત્સાહપૂર્વક તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહીને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. પાટનગરના માર્ગો ઉપર તિરંગા યાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદના રાયપુર ખાતે યોજાયેલી તિરંગા યાત્રાએ અનોખો માહોલ સર્જ્યો હતો. અહીં લાંબા તિરંગાને લઈને અમદાવાદના હજારો નાગરિકો માર્ગો ઉપર ઉમટી પોતાની દેશભક્તિ અને તિરંગા પ્રત્યેના આદરને પ્રતિબિંબ કર્યો હતો. શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં તિરંગા યાત્રામાં ઉપસ્થિત જનમેદનીના ઉત્સાહને બિરદાવ્યો હતો અને રાષ્ટ્રભક્તિમાં લીન થઈને એક હાથમાં તિરંગો અને ચહેરા પર છલકતી દેશભક્તિના ભારોભાર વખાણ કર્યા હતા.
1: અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. દેશભક્તિની રેલી કેવી હોય ને, એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે.
0: વડોદરા પણ તિરંગાના રંગમાં રંગાઈ ગયું જોવા મળ્યું હતું. વડોદરા શહેરના નવલખી મેદાનથી ગાંધીનગર ગૃહ સુધી તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમનો પ્રચંડ ઉત્સાહ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં નગરજનોએ વિશાળ યાત્રામાં જોડાઈ રાષ્ટ્રભક્તિની ભાવનાને વ્યક્ત કરી. ભારત માતાની આરતી સાથે યાત્રાનું સમાપન થયું. મહાત્મા ગાંધી અને શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તિરંગા યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિન્દ્રનાથ ટાગોર સહિતના મહાનુભાવોના વેશ ધારણ કરીને આવેલા લોકો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને નશામુક્ત જીવન જીવવા તથા નશાના દૂષણથી દૂર રહેવા અપીલ કરી હતી. તિરંગા યાત્રામાં સહભાગી થયેલા દિવ્યાંગો બાળકોને તેઓ સ્નેહપૂર્વક મળ્યા હતા. ઉપરાંત દેશભક્તિના રંગ સાથે આણંદ તિરંગામય બન્યું હતું. આણંદ વિદ્યાનગર માર્ગ પર રાષ્ટ્રપ્રેમ સાથે 10,000થી વધુ નગરજનો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર જોડાયા. તિરંગા યાત્રામાં ઘોડેસવાર પોલીસ, બાઇક સવાર પોલીસ, હોમગાર્ડ્સ, TRB જવાનો, NCCના કેડેટ્સ, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. નવા બનેલા ઉત્તર ગુજરાતના વાવ થરાદ જિલ્લામાં પણ અનેકો માહોલ સર્જાયો હતો. દિયોદરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. દિયોદર ખાતે ધારાસભ્ય કેશાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન શહેરના અનેક સ્થળોએ લોકો દ્વારા તિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, હોમગાર્ડ જવાન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા. હાથમાં તિરંગો અને દેશભક્તિના નારા સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર દિયોદર શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હોવાનું ધારાસભ્ય કેશાજી ચૌહાણે જણાવ્યું હતું.
2: દિયોદર તાલુકા વહીવટી તંત્ર, વિવિધ સંગઠનો, સામાજિક સંસ્થાઓ અને નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
0: અરવલ્લી જિલ્લામાં પણ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસાના ઉમિયા મંદિર ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડાએ યાત્રામાં ભાગ લીધો હતો. પંચમહાલના મુખ્ય મથક ગોધરા ખાતે પણ તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી રમેશ કટારા અને અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા અને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો.

રાજ્યમાં છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, કચ્છ, મોરબી, કરજણ, ડભોઈ, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં તેમજ નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેરા ઉત્સાહ સાથે તિરંગા યાત્રાએ અદભુત માહોલ સર્જ્યો હતો. રાજ્યભરમાં યોજાયેલી તિરંગા યાત્રાએ યુવાનો, વડીલો, નાના મોટા સૌના હૃદયમાં રાષ્ટ્રભક્તિ, દેશપ્રેમની ભાવનાને પ્રચંડ ઉત્સાહ સર્જ્યો હતો.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા. આજનો વિષય હતો રાષ્ટ્રભક્તિ સાથે રાજ્યભરમાં તિરંગા યાત્રા યોજાઈ. લેખક હર્ષલ પંડ્યા, રજૂઆત જયેશ વેગડા.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ. આજની ભાષા છે હિન્દી અને શબ્દ રચના એસ સી ગુપ્તાની.

0: ये गीत आपको याद हो गया होगा।
1: जी सर।
0: धन्यवाद।
2: श्रोता मित्रों, आ સાથે સંગાન શિક્ષણ અહીં સમાપ્ત થાય છે। પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગ્યા છે. અહીં અમારી આજની પ્રથમ સભા સમાપ્ત થાય છે. શ્રોતા મિત્રો, અમારી બીજી સભાની શરૂઆત કરીશું સાંજે 5 વાગે આ જ મીટર્સ પર. તો ત્યાં સુધી આપ જોડાયેલા રહેશો અમારા DTH સેવાના ગુજરાતી પ્રસારણ સાથે. નમસ્કાર.

नमस्कार। અમારી આજની બીજી સભાનું પ્રસારણ અહીં શરૂ થાય છે। સાંજના 5 થવા આવ્યા છે। થોડી જ ક્ષણોમાં બરાબર 5 વાગે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર અપાશે।

મુંદ્રા એરપોર્ટના નવા ટર્મિનલે 52 દિવસમાં પાર કર્યો 10,000 મુસાફરોનો આંકડો. કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના સિરાચા ગામે અદાણી ફાઉન્ડેશન દ્વારા તળાવ નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જળ સંચય અને પર્યાવરણ સંવર્ધનને મળશે પ્રોત્સાહન.

કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં આદમી ઓર ઇન્સાન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે રવિએ અને શબ્દો છે સાહિર લુધિયાનવીના.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલસ્વરોમાં મહેબૂબા ફિલ્મના ગીત, જેમાં સંગીત હતું આર ડી બર્મનનું અને શબ્દો હતા આનંદ બક્ષીના. ગુલમહોર કાર્યક્રમમાં લઈએ એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: કેટલા દ્રશ્યો માત્ર આંખોથી જોવાતા નથી, એ સીધા હૃદયમાં ઉતરી જાય છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જ્યારે હાથમાં તિરંગો લઈને હજારો પગલા એક સાથે આગળ વધે, ત્યારે માત્ર યાત્રા નથી રહેતી, એ બની જાય છે રાષ્ટ્રભક્તિનો ચૈતન્યમય ઉત્સવ. તારીખ 17 ઓગસ્ટ સુધી દેશભરમાં યોજાઈ રહી છે તિરંગા યાત્રા.
2: હર ઘર તિરંગા, હર દિલ તિરંગા, હર મન તિરંગા, હર મકસદ તિરંગા, હર સપના તિરંગા, હર સંકલ્પ તિરંગા.
1: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તિરંગા યાત્રા આજે રાજ્યના ખૂણે ખૂણે રાષ્ટ્રીય સ્વાભિમાનનો ગુંજારવ કરી રહી છે. આવો પ્રત્યેક ક્ષર, ઘર, મહોલ્લા, શેરી, કસ્બા, નગર અને શહેરમાં ગૌરવ ભેર તિરંગો લહેરાવીને હર ઘર તિરંગા અને હર દિલ તિરંગાને એક અપ્રતિમ જન આંદોલન બનાવીએ.
0: ગુલમોહર કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ આદમી ઓર ઇન્સાન ફિલ્મનું ગીત આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના યુગલ સ્વરોમાં, જેમાં સંગીત આપ્યું છે રવિ.

જય દેવના સંગીતથી સજાવેલી જાન નિસાર અખ્તરની શબ્દરચના સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ પ્રેમ પર્વતમાં.

જેમ્સ ઓફ ઇન્ડિયા એ માહિતી અને પ્રસારણ મંત્રાલયની એક રાષ્ટ્રીય પહેલ છે, જેનો ઉદ્દેશ દેશભરના ઉભરતા ડિજિટલ સર્જકોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાનો છે. આ પહેલ દ્વારા ઉભરતા ડિજિટલ સર્જકોને તક મળશે, જિલ્લાઓની સંસ્કૃતિ, વારસો અને પર્યટનને માન્યતા મળશે.

0: યુવાનોની રચનાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. સ્થાનિક વાર્તાઓનો એક રાષ્ટ્રીય ડિજિટલ સંગ્રહ તૈયાર કરવામાં આવશે. દરેક જિલ્લામાં સર્જકોની એક મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે.
1: ગુલમહોર કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. આ કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ લતા મંગેશકરના સ્વરમાં જોની આઈ લવ યુ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે રાજેશ રોશનનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં સરગમ ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ આશા ભોસલે અને વિનોદ રાઠોડના યુગલ સ્વરોમાં ચાંદની ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત છે શિવ હરિનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

આ ગીત સાથે જ ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમમાં સૌ પ્રથમ આપ સાંભળશો કૌશિક શિમાડીના સ્વરમાં પ્રાચીન ભજનો. સૌ પ્રથમ આપ સાંભળશો પુરુષોત્તમનું આ પ્રાચીન ભજન.

0: કૌશિક શ્રીમાળીના સ્વરમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દાસી જીવણનું આ ભજન. લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ રાજુલબેન ઓઝાના કંઠે કેટલાક લોકગીતો, પણ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: જેમ્સ ઓફ ઇન્ડિયા સૂચના એવં પ્રસારણ મંત્રાલય કી એક રાષ્ટ્રીય પહેલ હૈ જિસકા ઉદ્દેશ્ય દેશભર કે ઉભરતે ડિજિટલ ક્રિએટર્સ કો એક રાષ્ટ્રીય મંચ દેના હૈ. ઇસ પહેલ કે માધ્યમ સે ઉભરતે ડિજિટલ ક્રિએટર્સ કો મિલેગા અવસર, જિલ્લો કી સંસ્કૃતિ વિરાસત ઓર પર્યટન કો મિલેગી પહેચાન, યુવાઓ કી રચનાત્મક ભાગીદારી કો મિલેગા બઢાવા, સ્થાનિય કહાનીઓ કા બનેગા રાષ્ટ્રીય ડિજિટલ સંગ્રહ ઓર હર જિલ્લે મેં વિકસિત હોગા એક મજબૂત ક્રિએટર ઇકોસિસ્ટમ.

લોક સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થવા જઈ રહ્યો છે 6:15. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ વિમાન મથક પરથી અમેરિકા જવા રવાના થયા. તેઓ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકામાં વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઉભરતા ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે ગોળમેજી પરિષદ તથા વ્યક્તિગત બેઠક યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રસ્તુતિ કરશે. મુખ્યમંત્રી તમામ રોકાણકારોને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જોડવા નિમંત્રણ પણ પાઠવશે. દેશના 80મા સ્વતંત્રતા દિવસે ગુજરાત વન વિભાગે ગ્રીન્સ જીઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ટેકનિકલ સપોર્ટથી કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં 20 કાળિયાર મુક્ત કર્યા છે. આ અનોખા વિસ્તારમાં સ્થાનિક વન્યજીવો અને કુદરતી વાતાવરણને પુનઃ જીવંત કરવાની દિશામાં આ એક સીમાચિહ્નરૂપ પગલું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી 5 નર અને 15 માદા કાળિયારને બન્ની લઈ જવાયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પશુ ચિકિત્સકો દ્વારા આરોગ્ય ચકાસણી, ક્વોરન્ટાઇન, રોગમુક્તિ દેખરેખ અને સુરક્ષિત પરિવહનના તમામ પ્રોટોકોલનું પાલન કરીને હાથ ધરાઈ હતી. આ પહેલનું મહત્વ માત્ર વિશ્વ પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક શાકાહારી પ્રાણીઓને પાછા લાવવાથી બનીની કુદરતી પર્યાવરણીય વ્યવસ્થા મજબૂત થશે, શિકારી અને શિકાર વચ્ચેનું સંતુલન જળવાશે અને ઘાસના મેદાનની સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બનશે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવાની અન્વયે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પરિષદિક 2026 આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ કરેલ ભલામણ મુજબ સરકારની મંજૂરી મેળવીને કુલ 40 નામોની ચોનવાર પસંદગી કરાઈ છે. આ તમામ શિક્ષકોને આગામી 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસે ગાંધીનગરમાં સન્માન કરાશે, જેમાં ઉત્તર ઝોનમાં કચ્છ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક કુલદીપસિંહ જાડેજા કટારિયા હાઈસ્કૂલનો સમાવેશ કરાયો છે. શ્રી જાડેજાએ તેમણે પોતાનો પ્રતિભાવ આવ

0: જેમ આપ્યો હતો.
1: મેં મારા કારકિર્દીની અંદર કરેલો છે. હું વર્ધમાનજીન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના કટારિયામાં 27 વર્ષથી સેવારત છું. 2026 ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકમાં મારી પસંદગી થઈ એ બદલ ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. શ્રી વર્ધમાનજીન બોર્ડિંગ અને વિદ્યાલય એટલે કચ્છ જિલ્લાની ગ્રામ્ય કક્ષાની સૌથી મોટી શાળા, જેમાં 1100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 400 દીકરીઓ અભ્યાસ કરે છે, 7 બસો સાથે ભચાઉ એસટી ડેપોની સુવિધા ઉપલબ્ધ છે. બાળક જ્યાં છે ત્યાંથી જ્યાં હોવું જોઈએ ત્યાં લઈ જવાનો સંનિષ્ઠ પ્રયત્ન મેં મારા કારકિર્દીની અંદર કરેલો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી 8 કરોડના ખર્ચે એક અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું સંકુલ મેં ઉભું કર્યું છે, જે નિઃશુલ્ક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે.
0: પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 8મી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ભુજમાં તેમની પ્રતિમાને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ અને અન્ય અગ્રણીઓએ હારારોપણ કરી અંજલિ આપી હતી અને તેમના પ્રદાનને યાદ કર્યું હતું. કચ્છની ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી ભુજમાં આવતીકાલે શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના પવિત્ર દિવસે ભુજિયા ડુંગરની તળેટી અને શિખર પર આવેલા ભુજંગદેવના મંદિરે પરંપરાગત મેળો યોજાશે. રાજવીકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ભુજંગદેવનું પૂજન અર્ચન કરીને મેળાનો પ્રારંભ થશે. આ સાથે જ કચ્છમાં શ્રાવણી મેળાઓની મોસમનો પણ પ્રારંભ થશે. ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ભુજિયા ડુંગર પર દર્શન કરવા અને મેળાની રોનક માણવા ઉમટી પડશે. મેળાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા ભુજિયા કિલ્લા પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સુરક્ષા અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા ભારે વાહનોના માર્ગ નિયમન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવરનું નિયમન કરવામાં આવશે, જેમાં આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફથી ભુજિયા તરફ વાહનો જઈ શકશે નહીં. ભારે વાહનોને મિનાજ સર્કલથી આત્મારામ સર્કલ તરફ પ્રવેશ નહીં મળે. જથ્થાબંધ માર્કેટથી આવતા વાહનો લખુરાઈ 4 રસ્તા થઈ ભુજ તરફ જઈ શકશે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
2: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 71, પ્રસારણ તારીખ 16 ઓગસ્ટ 2026.

0: ધ્વજવંદન વખતે જૈવિક વિવિધતાની સમૃદ્ધિને વધારવાનું પ્રણ લેનારા અમારા તમામ શ્રોતા મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કલ્પના કરો, જો કુદરતે માણસને જીવાડવાને ખુશ રાખવા કેટકેટલી વનસ્પતિઓ, કેટકેટલા જીવોનું સર્જન કર્યું છે.
0: અને તોય કરુણા એ છે કે આમાંના કેટલીય વનસ્પતિઓ, કેટલાય જીવોની ચિંતા આપણે ભાગ્યે જ કરીએ છીએ.
1: બિલકુલ. આ જૈવ વિવિધતાના અભ્યાસ માટે ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડના માર્ગદર્શન હેઠળ ક્યાં ક્યાંથી સંશોધકો ગુજરાત આવે છે?
0: આવો જ એક સરિસૃપ જીવ એટલે ગો છેક લખનૌ ઉત્તર પ્રદેશના, અને ગુજરાતી પણ નહીં જાણતા ડોક્ટર કુમુદિની હાલ ગુજરાતની ગોનો અભ્યાસ કરવા આવ્યા છે. ગો વિશે તેમણે એકદમ નવી જ જાણકારી આપી છે. આવો સાંભળીએ. નમસ્કાર ડોક્ટર કુમુદિની.
2: નમસ્કાર.
1: નમસ્કાર ડોક્ટર કુમુદિની.
2: નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આજે આપણા માટે એક એવા મહેમાન આપણને મળ્યા છે, ખાસ કરીને જૈવિક વિવિધતામાં પણ આપણી જે જૈવિક વિવિધતા ઘટી રહી હોય એવી ફરિયાદ કોઈ થાય તો એ જૈવિક વિવિધતામાં આ કયો જીવ છે એની ખાસ કરીને તપાસ, માનો કે એનું ગમે તેવું સ્વરૂપ બદલી નાખ્યું હોય, એટલે માત્ર એનો પગ કે કોઈ અંગ હોય કે એના શરીરનો અંદરના બીજા ઉપઅંગો હોય, તો એના આધારે એ પોતે નક્કી કરે કે આ પ્રયોગો કરીને કે આ જીવ ખરેખર શું છે.
0: અને તરુભે, આપણે ત્યાં શિડ્યુલ 1 માં ઘણા બધા પ્રાણીને રાખેલા છે, ઘણા બધા પશુઓ છે.

0: જેમાં અને જેમ આપણે જૈવિક વિવિધતાનું જતન છે કે ખારાઈ ઊંટ છે, ઉડતી ખિસકોલી છે, એવી રીતે આ પણ બધા આપણા એક જીવ જ છે અને એને બચાવવાનું પણ આપણે એટલું જરૂરી જ છે.
1: એટલે ડોક્ટર કુમુદની મૂળ તો શ્રોતા મિત્રો સરીસૃપો ઉપર વિશેષ સંશોધન કરે છે, તો આપ જરા ઇસકે બારે મેં બતાઈ કુમુદની જી.
2: જી તો મેરા કામ મોલેક્યુલર ફોરેન્સિક મેં હૈ. બહુત સારે જાનવરો કા ઇલીગલ ટ્રેડ હોતા હૈ, ઉસમે મેરા જો મેઇન ચિંતન કા વિષય જિન જાનવરો કે લિયે હૈ વો હૈ સરીસૃપ, જૈસે જિસમે આતે હૈ સાંપ, જિસમે આતે હૈ હમારી છોટી છોટી છિપકલી, છોટી સી બડી છિપકલી, જિસમે આતે હૈ મેંઢક. તો યે જો જાનવર હૈ યે દેખને મેં તો આપકો લગેંગે બહુતાયત મેં હૈ, બહુત સારે હૈ, પર ઇન ઇનકો અગર કુછ ભી મતલબ થોડા ભી મુઠ્ઠી ભર ભી હમ બહાર નિકાલ લે હમારે ઇસ પર્યાવરણ સે તો હમારા બહુત જ્યાદા નુકસાન હોતા હૈ.
0: અચ્છા,
2: તો એક કે ઉપર દૂસરા બહુત જ્યાદા નિર્ભરતા હૈ.
0: જોડતી કડી આપણે જે બોલીએ છીએ, પણ આમ ગરોડી તો તમે જુઓ દરેક ના ઘર મે એક બે તમને જોવા મળી જ જાય, પણ તો એ પણ જો ના હોય કે દેડકા ના હોય, જેમ વરસાદ ની સીઝન છે અને દેડકા જોઈએ જ જોઈએ, પણ જો દેડકા ના હોય તો એ આપણા જીવન ઉપર પણ અસર કરે છે, આપણી પર્યાવરણ ઉપર, આપણી જોડતી કડી ઉપર અસર કરે છે.
1: એટલે આપણને ડોક્ટર પૂંજાણીએ નહોતું કહ્યું કે એક ગરોળીઓ ન હોય કે દેડકા ન હોય તો બીજી જીવાત ઉડતા જે જીવડા છે એ એટલા બધા વધી જાય ચોમાસામાં.
0: અને કરોળિયાની વાત નહોતી કરી કે કરોળિયો નહીં હોય તો તમને આગળ પછી તમારું વિનાશ જ છે.
1: બિલકુલ,
0: હવે એ દેખાવમાં સાવ નાનું છે.
2: તો ઇસી કે ચલતે મેરા જો વિષય રહા, મુજે જો બહોત ધ્યાન લગા જિસપે ઓર જિસપે ચિંતન કા વિષય રહા વો થી ગો.
0: ગો ગો, અચ્છા, એટલે આપણે ત્યાં પેલી ચંદન ગો ને પાટલા ગો કહે છે.
2: તો જો ગો હૈ વો એક બડી સી છિપકલી હૈ, બહોત બાર આપને આપને આસપાસ દેખી હોગી, જંગલ મે ચલતી હુઈ, નહીં તો છોટી છોટી ઝાડીઓ મે ચલતી હુઈ, પાણી પીને આતી હુઈ, સડક સે જાતી હુઈ, બહોત બાર દેખા હોગા. દેખને મે લગતા હૈ કે અરે યે કોન સા જાનવર હૈ, દેખને મે સુંદર ભી નહીં લગતા હૈ, કાલા સા હૈ ઓર ભૂરા સા હૈ, કભી કભી બચ્ચોં કો ડર ભી લગતા હૈ, ક્યુંકિ હમારે સોશિયલ મીડિયા આને સે પતા ચલા કે એક કોમોડો ડ્રેગન ભી હૈ જો કે ફિલિપીન મે હૈ, હમારે ભારત મે નહીં હૈ. વો બહોત બડી પ્રજાતિ હૈ, માના જાતા હૈ યે સાલો સાલ સે જબ ડ્રેગન હુઆ કરતે થે ઉન્હી કે જો લીનિયેજ, જો વંશાનુવલી ચલતી આ રહી હૈ કહીં ના કહીં, જૈસે
0: વંશ પરંપરાગત
1: કરોડો વર્ષો,
2: કરોડો વર્ષો પુરાને યા જીવ
0: હૈ, આનુવંશિક
2: આનુવંશિક ઇનકા કરોડો વર્ષ, યે નયા જાનવર નહીં હૈ. જૈસે હમ હિરણ દેખતે હૈ, યે નયે જાનવર હૈ, જો સરીસૃપ હૈ યે બહોત પુરાને જાનવર હૈ.
0: અચ્છા,
2: તો યે હમ બોલ સકતે હૈ કે કહી ના કહી લિવિંગ ફોસિલ તો નહીં બોલેંગે, પણ કહી ના કહી લિવિંગ ફોસિલ જૈસે હૈ, મતલબ આજ કે ટાઈમ પે ભી પુરાની બાતે બતા સકતે હૈ.
1: એટલે ગો તો પાણીમાં પણ જોવા મળે ને મેડમ?
2: ગો કઈ તરીકે કી હોતી હૈ, જૈસે અગર હમ ગુજરાત કો દેખે, ગુજરાત કા જો ભૂગોલ હૈ વો બહોત હી અનોખા હૈ, અનૂઠા હૈ. યહાં આપકા રણ હૈ,
1: કચ્છ નું રણ,
2: યહાં પે કચ્છ હૈ, યહાં પે આપકે સૌરાષ્ટ્ર કી પહાડિયાં હૈ છોટી છોટી, યહાં આપકે પાસ ગીર હૈ, યહાં આપકે પાસ હરિયાલી ભી હૈ. અગર આપ દક્ષિણ મે દેખેંગે,
1: ગુજરાત માં જઈએ તો વર્ષાવનો જેવો વન છે.
2: હા, તો બહોત હી અનૂઠા હૈ, કઈ સારે ભૌગોલિક પરિસ્થિતિ કી હૈ યહાં. તો અપને આપ મે બહોત સારે એસે જાનવરો કો સમેટા હુઆ હૈ જો કહીં ઓર નહીં હૈ. ઉસી મે યહાં પે દો તરીકે કી ગોહ મિલતી હૈ, જિસકો અગર મે સાયન્સ કી ભાષા મે બોલુંગી તો ઉનકા સાયન્ટિફિક સાયન્સ કા જો ઇંગ્લિશ નેમ હૈ, એક કા નામ હૈ બેંગોલ મોનિટર, જો આપકો બડી સી જો બડી સી ગોહ દિખતી હૈ,
1: મોટી ગોહ છે બેંગોલ મોનિટર,
2: મોટી ગોહ જો મિલતી હૈ વો બેંગોલ હૈ. એક છોટી ગોહ મિલતી હૈ જો આપકે જો સાંડા છિપકલી કે આસપાસ દિખેગી, રેગિસ્તાની ઇલાકે મે દિખેગી, હલકા કચ્છ કે એરિયા મે દિખેગી, ઉસકા નામ હૈ ડેઝર્ટ મોનિટર.
0: અચ્છા,
1: એનું નામ જ રણની ગો છે.
2: હા, દો નામ હૈ, અલગ અલગ દો પ્રકાર કી મિલતી હૈ.
1: બરાબર,
2: તો ભારત મે હમારે પાસ ચાર ગો હૈ, પર ગુજરાત એસા કભી કભી હોતા હૈ કે પૂરી જગહ મે એક હી ગો મિલતી હૈ, જૈસે હમારે દક્ષિણ ભારત મે એક હી પ્રકાર કી ગો હૈ.
1: દક્ષિણ ભારત મે એક જ છે,
2: એક એક પ્રકાર કી હૈ. ફિર હમારે કોસ્ટ સાઇડ જો હમારા ઈસ્ટર્ન કોસ્ટ હૈ, વહાં પે દો પ્રકાર કી, તીન પ્રકાર કી, બટ ગુજરાત મે દો પ્રકાર હૈ. તો દોનો કા અલગ અલગ વ્યવહાર હૈ, દોનો કી અલગ અલગ જરૂરત હૈ પર્યાવરણ મે, દોનો કા અલગ અલગ કામ ભી હૈ યહાં પે. તો ઇસ વજહ સે ઇસ પે હમે ધ્યાન દેના હૈ. तो जो बंगाल मॉनिटर है उसके ऊपर बहुत सारे थ्रेट भी हैं, बहुत सारा हम देखते हैं कि सुंदर नहीं दिखती या अच्छी नहीं है, कभी कभी लोग डर जाते हैं,
1: देखा है पर मोटी है, जल्दी नजरें पड़ी है।
2: हाँ, तो कभी कभी क्या होता है, लोग

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ 3 દિવસ નેપાળના પ્રવાસે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રીય સ્તરની સાયબર સિક્યોરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હેકાથોન સાયબર કુસ્તી 2026નું લોન્ચિંગ. પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને આજે 8મી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના સંદર્ભે અમેરિકા અને કેનેડા પ્રવાસ માટે રવાના થયા. ગાંધીનગરના લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિશ્વમેળો પત્રિકાના સ્વતંત્રતા પર્વ વિશેષાંકનું વિમોચન અને હરિતઘર સ્વસ્થ સમાજ અભિયાનના પોસ્ટરનું અનાવરણ કરાયું. રાજ્યના 62 તાલુકાઓમાં આજે બપોર સુધી ઝરમર વરસાદ નોંધાયો. ગુજરાત વન વિભાગ દ્વારા કચ્છના બની ગ્રાસલેન્ડમાં 20 કાળિયારને સફળતાપૂર્વક છોડવામાં આવ્યા. ભુજમાં આવતીકાલે શ્રાવણ સુદ 5મ એટલે કે નાગ પાંચમીના પવિત્ર દિવસે ભુજિયા ડુંગરની તળેટી અને શિખર પર આવેલા ભુજંગદેવના મંદિરે પરંપરાગત મેળો યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જૂન 2026માં લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાના 84 વિષયો માટે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી. LCB પશ્ચિમ કચ્છ ટીમ દ્વારા લખપત તાલુકામાંથી ચોરીના 5 મોબાઈલ ફોન અને 1 ટ્રક સહિત કુલ ₹10.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટમાં બીજા દિવસે ભારતે 7 વિકેટ ગુમાવીને 433 રન કર્યા. દેવદત્ત પેડિકલે 167 રન અને KN રાહુલે 82 રન કર્યા. મુખ્ય સમાચાર પૂરા થયા.

સુરીલા ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે 7:10. થોડી જ ક્ષણોમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાકો, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: હર ઘર સૂર્યઘર.
5: દાદા આ કયો પ્લાન્ટ છે?
6: ટેન્જરીન, બહુ જ મીઠા હોય છે, તોડતો નહીં. હા, ફ્રી ફોરેન ટ્રીપ, ક્લિક ઓન ધ લિંક, હમણાં કરું છું.
5: દાદા થોભો, લિંક પર ક્લિક નહીં કરતા.
6: કેમ?
5: આ SMS સ્કેમ છે, ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ થશે ચોરી.
6: ઓ થેન્ક્સ કપુ, બચાવી લીધો. આલે તારી સમજદારીનું ફળ.
5: RBI કહે છે સ્માર્ટ બનો.
7: બોલ રહો.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની દૂધ ઉત્પાદન ક્ષેત્ર પાસે અપાર ક્ષમતા છે તે ગુજરાતના ખેડૂતોએ સાબિત કર્યું છે. અમદાવાદમાં કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ, શહેર ગુના શાખાની કાર્યવાહી. બનાસકાંઠાના ડીસામાં 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ભારત અને કોરિયા વચ્ચે અમદાવાદમાં મુકાબલો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમેરિકાના પ્રવાસે જવા રવાના થયા. જાન્યુઆરી 2027માં ગાંધીનગરમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી આગામી 24 તારીખ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રહેશે.
1: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવા આજે સવારે અમદાવાદ વિમાન મથક પરથી રવાના થયા. તેઓ આ બંને દેશમાં રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠક કરી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણ વધારવા પ્રયાસ કરશે. મુખ્ય સચિવ એમ કે

સહિતના વિવિધ અધિકારીઓ ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું આ પ્રતિનિધિમંડળ અમેરિકામાં વોશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઉભરતી ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે ગોળમેજી પરિષદ તેમજ વ્યક્તિગત બેઠકો યોજી ગુજરાતની

0: સભાને સંબોધતા શ્રી શાહે ગુજરાતના પશુપાલકોની પ્રશંસા પણ કરી હતી.
1: મેં ગુજરાત સે આતા હું, ગુજરાત કી 33 લાખ બહેને જિન્હોને સિર્ફ 100 રૂપિયા નિવેશ કિયા હૈ ઓર 100 રૂપિયા નિવેશ કરકર આજ આપકે સરસ કે પ્લાન્ટ કે જૈસે 33 પ્લાન્ટ ગુજરાત મેં ચલ રહે હૈ ઓર 1,25,000 કરોડ રૂપે કા ટર્નઓવર હમારી 33 લાખ બહેને કર રહી હૈ. 33 લાખ બહેને.
0: અમદાવાદમાં શહેર ગુના શાખાની ટુકડીએ 8 લાખ રૂપિયાની કિંમતના ગેરકાયદે કેફી પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ કરી, જ્યારે 1 વ્યક્તિને ફરાર જાહેર કરાયો છે. દાણીલીમડા વિસ્તારમાંથી પકડાયેલા 2 લોકોની તપાસ કરતા તેમની પાસેથી 76 ગ્રામ કેફી પદાર્થ મળી આવ્યો હોવાનું ગુના શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે જણાવ્યું.
2: એક આરોપી કા નામ હૈ મુસ્તાક મહેબૂબભાઈ સૈયદ ઓર દૂસરા જો હૈ ઉસકા નામ હૈ ઇરાસત અંસારી ઓર દોનો કો પકડને કે બાદ હમકો માલૂમ પડા હૈ તપાસ કે ભાગ સ્વરૂપ કે ઇન સબકો જો એમડી દિયા થા વો નફીસ કરકે એક બંદા હૈ જો ઉધર દાણીલીમડા મેં રહેતા હૈ ઉસને ઉનકો યે માલ પ્રોવાઇડ કિયા થા. અભી જો હમને ડ્રગ્સ પકડા હૈ ઉસકા વેટ હૈ 76.030 ગ્રામ જિસકા અભી જો ગેરકાયદેસર બજાર હોતા હૈ એમડી કા ઉસકી અંદર ઉસકી કિંમત ગિની જાય તો અંદાજે સે લગાય તો 8 લાખ સે ઉપર કી અમાઉન્ટ કા યે મુદ્દા માલ હૈ.
0: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ મહેસાણામાં મોઢેરા ચોકડી સ્થિત વિશ્વકર્મા સભાખંડ ખાતે રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું. મહિલા કારીગરોને આત્મનિર્ભર બનાવી તેમની હસ્તકળાના કૌશલ્યને યોગ્ય મંચ પૂરું પાડવાના હેતુસર યોજાયેલા આ મેળાનો લોકો આગામી 23 ઓગસ્ટ સુધી લાભ લઈ શકશે. આ અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં વધુ માહિતી આપી હતી.
3: બહેનોને અને સ્થાનિક જે વસ્તુઓ બનતી હોય તેને રોજગારી મળી રહે તેને પ્લેટફોર્મ આપવાનું કામ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વની અંદર એ આયોજન કર્યું છે. બહેનો પોતાના જિલ્લાની અંદર અથવા લોકો જે ખરીદદાર છે એને એક સ્થળ ઉપર કોઈ સારી વસ્તુ લોકલી મળી રહે એ માટેનું આયોજન કર્યું છે.
0: તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ કચ્છના ગાંધીધામમાં સ્નેહની રાખી સ્વાવલંબનની દોરી નામના રાખી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. બનાસકાંઠાના ડીસામાં 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ. દરમિયાન ડીસામાં GIDC પાસે આવેલી શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ પેઢીમાંથી 380,000 રૂપિયાની કિંમતનો 600 લીટર ઘી અને બનાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાસે આવેલા જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ પેઢીમાંથી 2,32,000 રૂપિયાની કિંમતનો 387 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. આ ઘીના નમૂના પૃથ્થકરણ માટે પ્રયોગશાળા મોકલાયા છે. રાજકોટમાં એક તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે બેડી ગામથી હળમતિયા તરફ આવેલા તળાવમાં નાહવા પડેલો એક બાળક ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય 3 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે. સ્થાનિક લોકોએ ડૂબેલા તમામ બાળકો અને યુવાનને તળાવમાંથી બહાર કાઢ્યા હતા. કુવાડવા રોડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકને સિવિલ હોસ્પિટલ અને 3 બાળકને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં 4ને મૃત જાહેર કરાયા છે. તમામ મૃતક રોણકી ગામના હોવાનું જણાયું છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં વરસાદ થયાના અહેવાલ છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો. દરમિયાન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળ પર આવતીકાલથી આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદ થઈ શકે છે. તો રાજ્યમાં હાલ સામાન્ય કરતાં 19% વધુ વરસાદ થયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
4: अगले 7 दिन यानी कि आज 16 से और 22 तारीख तक लगभग कुछ एक स्थानों से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हो सकती है. मछुआरों के लिए भी हमने डे 1 और डे 2 के लिए चेतावनी जारी करी है.

0: આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ભારત અને કોરિયા વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના વીર સાવરકર રમતગમન સંકુલ ખાતે હમણાં 7:30 વાગે ગ્રુપ ડીની આ મેચ શરૂ થશે. અગાઉ રમાયેલી મેચમાં જાપાને કઝાખસ્તાનને હરાવ્યું છે. મેચના અંતે જાપાનનો સ્કોર 81 અને કઝાખસ્તાનનો સ્કોર 45 રહ્યો હતો. આ ઉપરાંત અન્ય મુકાબલામાં ઈરાને શ્રીલંકાને પરાજય આપ્યો. મેચના અંતે ઈરાનનો સ્કોર 110 અને શ્રીલંકાનો સ્કોર 42 રહ્યો હતો, જ્યારે કતર સામેની મેચમાં ચીનની ટીમનો વિજય થયો. તેમાં કતરનો સ્કોર 66 અને ચીનનો સ્કોર 118 રહ્યો હતો. મહીસાગરમાં ગંભીર રોગ પ્રતિકારક બીમારી જીબીએસના શંકાસ્પદ કેસને લઈ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે લુણાવાડામાં જયશ્રીનગર અને ગણેશ સોસાયટીની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી ઘરે ઘરે સર્વેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તો જિલ્લા આરોગ્ય અધિકારી સીઆર પટેલિયાએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી.
1: મહીસાગર જિલ્લાના દરેક ગ્રામજનો અને વડીલોને મારી વિનંતી છે કે હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય, બહારનું ખાવાની બાબતમાં એનો કાળજી રાખવાની જરૂર છે, જેથી કરીને કોઈ કોન્ટામિનેટેડ ભોજન ના લઈએ અને સાથે સાથે પાણીને પણ ઉકાળીને પીવા માટેની સલાહ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલન માટે વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની દૂધ ઉત્પાદન ક્ષેત્ર પાસે અપાર ક્ષમતા છે તે ગુજરાતના ખેડૂતોએ સાબિત કર્યું. અમદાવાદમાં કેફી પદાર્થ સાથે 2 લોકોની ધરપકડ, શહેર ગુના શાખાની કાર્યવાહી. બનાસકાંઠાના ડીસામાં 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો. મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી આગામી 22 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે ભારત અને કોરિયા વચ્ચે અમદાવાદમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા, થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો કાર્યક્રમ ગામનો છોરો.

ગામનું ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને ઝાઝા કરીને રામ રામ રામ રામ. મિત્રો, ચોરે ભેગા થાય ને એટલે અવનવી વાતો ખેતીની, પશુપાલનની, આરોગ્યની બધી આપણે કરતા હોય, અને ખેતી વિષયક વાતો કરતા હોય તો આપણને ખેતીમાં જે રોગ જીવાત આવતા હોય એની વાતો કરીએ, એના નિયંત્રણની વાતો કરીએ, પોષક તત્વોની વાતો કરીએ. અને આ જીવાત ઉપરથી વાત આવી કે ખેડૂત મિત્રોને એવું થાય કે ભાઈ પોતાના પાકની અંદર જ્યારે એને જીવાત દેખાય એટલે સૌથી પહેલો જ વિચાર એને એમ આવે કે ભાઈ હાલો દવાની દુકાને જઈએ, દવા લઈ આવીએ અને દવાનો છંટકાવ કરીને જીવાતને મારી નાખીએ. પણ મિત્રો, શરૂઆતમાં આપણને એમ લાગતું કે જેટલી વધારે દવા આપણે છાંટીએ એટલો પાક આપણો વધારે સુરક્ષિત રહે, વધારે બચે. પણ સાચી વાત એ છે કે આ રીતે વધારે પડતી રાસાયણિક દવાઓ છાંટીને આપણે આપણા જ પગ ઉપર કુહાડી મારી રહ્યા છીએ. રાસાયણિક દવાના અવશેષોને લીધે જમીન બગડે છે, પાણી બગડે છે.

0: સ્વાસ્થ્ય બગડે છે, અને સૌથી મોટી વાત આપણા ખેતરમાં કુદરતે મફતમાં આપેલા આપણા જે મિત્રો છે એટલે કે કીટક મિત્રો છે એ પણ મરી જાય છે. તો તમને પ્રશ્ન થાય કે ભાઈ આ કીટક મિત્રો કોણ કોણ છે, પછી એને આપણે ઓળખવા કઈ રીતે, એનું આપણે જતન કેવી રીતે કરવું, તો આવી વિવિધ વાતો આપણે આજે ચોરે કરવાના છીએ. અને આ વાતનો વિષય છે કીટકોના કુદરતી દુશ્મનોને અનુકૂળ સંરક્ષણ વ્યવસ્થાઓ. અને આ વાત કરવા માટે વિષય નિષ્ણાંત તરીકે ડૉક્ટર પ્રતિક ડાવરિયા, કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢના કીટકશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, તેઓ જૂનાગઢથી આપણી સાથે ટેલિફોનિક રીતે જોડાઈ ગયા છે. તો આપણી ચોરાની પરંપરા પ્રમાણે સૌથી પહેલાં પ્રતિકભાઈનું આપણે સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ. રામ રામ.
1: નમસ્કાર. નમસ્કાર અને તમામ ખેડૂત મિત્રોને મારા રામ રામ.
0: તો પ્રતિકભાઈ, હમણાં જ શ્રોતાઓ સાથે કીટકોની વાત કરતા હતા, તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ થાય કે અત્યારે ખેડૂતો જે દવાનો વધારે પડતો ઉપયોગ કરે છે એનાથી કઈ કઈ તકલીફો ઊભી થતી હોય છે?
1: જુઓ ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે વારંવાર અને જરૂર કરતાં વધારે માત્રામાં દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે મુખ્યત્વે ઘણા બધા નુકસાનો થાય છે. પહેલું તો એ છે કે જીવાતોમાં દવા સામે રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે, એટલે કે થોડા સમય પછી એ જ દવા એ જીવાત પર અસર કરતી નથી અને ખેડૂતોએ વધારે માત્રામાં તે દવાનો વપરાશ કરવો પડે છે અથવા તો તેનાથી મોંઘી દવા પણ લેવી જ પડે છે. બીજું નુકસાન એ છે કે જે જીવાત પહેલા ગૌણ જીવાત તરીકે ગણાતી હતી તે અચાનક જ મોટા પ્રમાણમાં તેનો વધારો જોવા મળે છે, કારણ કે તેના કુદરતી દુશ્મનો દવાથી મરી ગયા હોય છે. ત્રીજું નુકસાન આપણને આપણા અનાજ અને શાકભાજીમાં દવાના ઝેરી અવશેષો રહી જાય છે, જે સીધા આપણા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ચોથું નુકસાન એ છે કે વધારે પડતા દવાના વપરાશથી જમીન અને પાણી પ્રદૂષિત થાય છે. અને સૌથી મોટું નુકસાન તો એ છે કે આપણને મફતમાં મદદ કરતા મિત્ર કીટકો સાવ નાશ પામે છે, કે જેના લીધે ખેતી ખર્ચ સતત વધતો જ રહે છે.
0: બરોબર સાહેબ. તો હવે બીજો પ્રશ્ન તરત એ થાય કે ભાઈ આ રાસાયણિક દવા સિવાય જીવાત નિયંત્રણનો કોઈ બીજો રસ્તો ઉપલબ્ધ ખરો?
1: હા, ચોક્કસ છે. ખેતરમાં પાકને નુકસાન કરતી જીવાતો આપણી દુશ્મન છે તે સાચું, પણ કુદરતે તેની સામે લડવા માટે ઘણા બધા પરજીવી અને પરભક્ષી કીટકો પણ બનાવ્યા છે. પરભક્ષી એટલે કે એવા કીટકો કે જે જીવાતોને સીધી ખાઈ જાય છે. જેમ કે ખેડૂત મિત્રો, આપણે ખેતરમાં જઈએ તો મોટા ભાગે આપણને દાળિયા અને લીલી પોપટી જેવા પરભક્ષી કીટકો આપણને મુખ્યત્વે જોવા મળતા હોય છે. ત્યારબાદ આવે છે પરજીવી કીટકો. પરજીવી કીટકો એટલે કે એવા કીટકો કે જે જીવાતના શરીરમાં કે ઈંડામાં પોતાના ઈંડા મૂકી અને તે જીવાતોનો અંદરથી જ નાશ કરે છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ટ્રાઇકોગ્રામા ભમરી. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો અમુક પક્ષીઓ પણ છે કે તે જીવાતોને ખાય છે. આ બધાને આપણે કુદરતી દુશ્મન કહીએ છીએ અને એમના દ્વારા જીવાત નિયંત્રણ કરવાની પદ્ધતિને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે, કે જે આજકાલ સંકલિત જીવાત વ્યવસ્થાપનનો સૌથી અગત્યનો ભાગ છે.
0: વાહ. હવે સાહેબ, ઘણા ખેડૂત મિત્રોને એ જ ખબર નથી પડતી કે ભાઈ આજે ખેતરમાં દેખાતું જીવડું છે એ મિત્ર છે કે દુશ્મન, અને સાદી ભાષામાં આપણે એને કેવી રીતે ઓળખી શકાય એ અમને જણાવો.
1: બહુ સરસ સવાલ છે. ખેડૂત ભાઈઓ, જ્યારે પણ ખેતરમાં જાઓ ત્યારે એક સાદો નિયમ જરૂરથી યાદ રાખો. જો કોઈ કીટક પાંદડા, ફૂલ કે ફળ કોરી ખાતું દેખાય અથવા તો છોડનો રસ ચૂસતું દેખાય તો એ મોટે ભાગે દુશ્મન છે. પણ જો કોઈ કીટક બીજા નાના જીવડા પર એટલે કે મોલો, સફેદ માખી કે નાની ઈયળ પર રહીને નુકસાનકારક જીવાતોને ઈજા કરતું દેખાય તો તરત જ સમજી જવું કે તે મિત્ર છે અને મિત્ર જ કીટક છે આપણું. દાખલા તરીકે દાળિયા અને તેના બચ્ચા, જે કાળા નારંગી રંગના નાના મગર જેવા દેખાતા હોય છે, તે મોલોને પકડીને ખાય છે. ત્યારબાદ લીલી પોપટીના બચ્ચા પણ મોલો અને નાની ઈયળોના ઈંડા ખાઈ જાય છે।

0: તો હવેથી ખેડૂત મિત્રોએ ખેતરમાં ફરતી વખતે આ ફરક ધ્યાનમાં રાખવો અને સમજવું કે દરેક જીવડું દુશ્મન નથી હોતું.
1: વાહ, દરેક જીવડું દુશ્મન નથી હોતું, સરસ વાત કરી. હવે સાહેબ, આ જે મિત્ર કીટકો છે એને ખેતરમાં આપણે ટકાવી રાખવા હોય તો ખેડૂત મિત્રોએ ખાસ કઈ વ્યવસ્થા કરવી પડે?
0: હા, જરૂરથી કરવી પડે છે. જુઓ, જ્યારે આપણે આખા ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરીએ છીએ ત્યારે તેમાં નુકસાનકારક જીવાતોની સાથે સાથે આ મિત્ર કીટકો પણ મરી જાય છે.
1: બરોબર.
0: એટલે કે એમને બચાવવા માટે ખેતરના કોઈ એક ખૂણે અથવા તો શેઢે પાડે 10x10 ફૂટ અથવા તો તેનાથી થોડી વધારે જગ્યા રાખીને ત્યાં ખાસ છોડ ઉછેરવામાં આવે છે, જે આ પરજીવી અને પરભક્ષી કીટકોને ખોરાક અને આશરો પૂરો પાડે છે. આવા ખાસ હેતુસર ઉભા કરેલા ભાગને એન્ટમોફેજ પાર્ક અથવા તો જૈવિક નિયંત્રણનું અભયારણ્ય કહેવાય છે.
1: બરોબર.
0: અગત્યની વાત તો એ છે કે આ ભાગમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક દવાનો છંટકાવ ટાળવો જોઈએ અને તેની કુદરતી દુશ્મન માટે સંપૂર્ણ સુરક્ષિત ઝોન તરીકે જાળવવું જોઈએ.
1: વાહ, તો ખેતરના એક ભાગમાં નાની એવી જગ્યા, એને આપણે પાર્ક કહીએ, એ બનાવવો જોઈએ. તો આ પાર્ક બનાવવા માટે એમાં ક્યાં ક્યાં પાક કે છોડ આપણે પસંદ કરવા જોઈએ સાહેબ?
0: આ માટે આપણે રજકો, કપાસ, મકાઈ, મીંડિયાવળ જે સોનામુખી નામે ઓળખાય છે, કાસુંદરો કે જેને ખેડૂત ભાઈઓ કાસુંદરા પણ કહે છે, બીડી તમાકુ અને ગલગોટા જેવા છોડની પસંદગી કરી શકીએ છીએ. આ બધા છોડ સસ્તા છે, જેના બીજ સહેલાઈથી મળી રહે છે અને વિવિધ ઋતુઓમાં પણ ઉપલબ્ધ રહીને મિત્ર કીટકોને ખોરાક અને આશરો પૂરું પાડવામાં મદદ કરે છે.
1: બરોબર. તો સાહેબ, આ જે દરેક પાક છે એ મિત્ર કીટકોને અલગ અલગ રીતે કેવી રીતે મદદ કરે છે, થોડું વિસ્તારથી ઉદાહરણ આપીને અમને સમજાવો.
0: ચોક્કસ, એક એક કરીને આપણે જોઈએ.
1: બરોબર.
0: હવે જ્યારે આપણે રજકાની વાત કરીએ તો રજકામાં ઉપયોગી કીટકો ખાસ કરીને દાળિયા અને લીલી પોપટી જેવા જીવડાઓ જોવા મળે છે.
1: બરોબર.
0: રજકામાં મોલો અને અન્ય નાની જીવાતો જોવા મળતી હોવાથી આ પરભક્ષી કીટકોને સમયાંતરે ખોરાક મળી શકે છે અને તેમની વસ્તી ટકી રહેવામાં પણ મદદરૂપ થાય છે. મકાઈની વાત કરીએ તો મકાઈની પરાગરજ લીલી પોપટી માટે ઉપયોગી પૂરક ખોરાક છે. આ પરાગરજ મળવાથી કેટલીક પરિસ્થિતિઓમાં લીલી પોપટીના પુખ્ત કીટકો જરૂરી પોષણ મળે છે અને તેમના પ્રજનન ક્ષમતામાં અનુકૂળ વાતાવરણ પણ મળી શકે છે. ગલગોટાના ફૂલો વિવિધ પરાગરજ અને રસ પર નિર્ભર ઉપયોગી કીટકોને આકર્ષવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને ફૂલધારી છોડની હાજરીથી પરજીવી ભમરીઓ અને અન્ય કુદરતી દુશ્મનોને વૈકલ્પિક ખોરાક અને આશરો મળી શકે છે. કાસુંદરો અને મીંઢિયાવળ જેવા પાક જ્યારે ખેતરમાં મુખ્ય પાક ન હોય, જેમ કે કાપણી પછીનો સમય, ત્યારે આવા છોડ કુદરતી દુશ્મનોને વૈકલ્પિક ખોરાક અને આશરો પૂરું પાડવામાં મદદ કરી શકે છે, જેથી ખેતરમાં તેમની વસ્તી જાળવવામાં મદદ મળે. ત્યારબાદ આપણે વાત કરીએ તો બીડી તમાકુ. આ પાક કેટલીક પરિસ્થિતિઓમાં પિંજર પાક કે જેને અંગ્રેજીમાં આપણે ટ્રેપ ક્રોપ તરીકે ઓળખીએ છીએ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તેનો હેતુ ચોક્કસ જીવાતને મુખ્ય પાકથી દૂર આકર્ષવાનો અને જીવાતના દબાણને મુખ્ય પાક પર ઓછું કરવાનો છે. જો કે પિંજર પાક પર જીવાતનું જીવનચક્ર હંમેશા પૂર્ણ રીતે અટકી જાય એવું જરૂરી નથી.
1: બરોબર.
0: ત્યારબાદ આપણે જો વાત કરીએ ખેડૂત મિત્રો તો કપાસના પાકમાં મૂલો, બીજી ચૂસિયા જીવાત અને ઝીંડવા કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ સૌથી મોટી માત્રામાં જોવા મળે છે. આ જીવાતોની હાજરીને કારણે દાળિયા અને લીલી પોપટી જેવા પરભક્ષી કીટકોને ખોરાક મળી શકે છે. વળી ઝીંડવા કોરી ખાનાર ઈયળનો વિવિધ પરજીવી કીટકો પરજીવીકરણ કરીને કુદરતી નિયંત્રણમાં ફાળો આપી શકે છે.
1: વાહ, એટલે એક રીતે આ પાર્ક છે સાહેબ એ એક કીટક હોટેલ જેવો બની જાય. બરોબર ને?
0: હા, બરાબર કહ્યું. એક નાનકડી જગ્યામાં જ મિત્ર કીટકોને ખાવાનું, રહેવાનું અને ઈંડા મૂકવાનું આ બધું જ એક સાથે મળી રહે છે.
1: બરોબર. હવે કીટકો સિવાય પક્ષીઓ પણ જીવાતો વિની વિનીને ખાય છે, તો એના માટે આપણે શું કરી શકીએ?
0: બિલકુલ સાચી વાત છે. હવે પક્ષીઓમાં જોઈએ તો કાબર, ઘરચકલી, દેડ, ચાસ

0: અને ચીબરી જેવા પક્ષીઓ પણ વિવિધ પ્રકારના કીટકો ખાય છે. કેટલાક પક્ષીઓ માટે જૂના ઝાડ માળા બનાવવા માટે મહત્વપૂર્ણ હોય છે. જો આપણે ખેતરમાં અથવા તો મકાનની દિવાલ પર જ્યાં સીધો તડકો ન આવતો હોય ત્યાં યોગ્ય કૃત્રિમ માળા લગાવીએ તો પક્ષીઓ ત્યાં માળા બનાવી શકે છે અને કીટક નિયંત્રણમાં મદદરૂપ પણ થઈ શકે છે. બસ ખેડૂત મિત્રોએ ફક્ત એટલું જ ધ્યાન રાખવું કે ત્યાં બિલાડી જેવા શિકારી પ્રાણીઓ સહેલાઈથી ન પહોંચી શકે.
1: બરોબર. હવે સાહેબ, આપણે ખેતરોમાં જોતા હોય તો એક લાકડાના ટી આકારનું એક સ્ટેન્ડ મૂકેલું હોય છે, તો આવું જે સ્ટેન્ડ છે એને શું કહેવાય અને એનું મહત્વ શું હોય છે?
0: તેને આપણે જોઈએ તો તેને પક્ષી બેઠક અથવા તો પક્ષી બેલી ખડા કહેવામાં આવે છે.
1: અચ્છા,
0: હવે આપણે વાત કરીએ તો કાળો કોશી, ચાસ, કાબર અને લેલા જેવા પક્ષીઓ પાકની ઉપર ઊંચી જગ્યાએ બેસવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ.
1: બરોબર.
0: તો જેથી આજુબાજુની જીવાતોને જોઈને પકડી શકે. લાકડાના દાંડા પર આડી પટ્ટી લગાવીને ખેતરમાં જો યોગ્ય અંતરે ખોળવાથી પક્ષીઓને બેસવા માટે સ્થળ મળે છે અને તેઓ પાકમાં રહેલી જીવાતોને શિકાર કરી શકે છે. વળી ચણા અને ટમેટાના પાકમાં વચ્ચે વચ્ચે જો મકાઈનો છોડ વાવવામાં આવે તો તે પણ પક્ષીઓને બેસવા માટે મદદરૂપ થાય છે અને તેઓ ઈયળને શોધીને શિકાર કરીને ખાઈ શકે છે.
1: વાહ, તો આ બહુ સરસ માહિતી આપી સાહેબ આપે. હવે સાહેબ, ડાંગર જેવા પાકોમાં કુદરતી પરજીવીઓને બચાવવા માટે કોઈ આપણે દેશી જુગાડ અપનાવી શકીએ?
0: હા, આપણે જો ડાંગરમાં વાત કરીએ તો તેમાં મુખ્યત્વે ગાભમારાની ઈયળ છે, તેનો ઉપદ્રવ સૌથી મોટા પ્રમાણમાં આપણને જોવા મળતો હોય છે.
1: અચ્છા,
0: તો ખેડૂત મિત્રો જે કોઈ ડાંગરની ખેતી કરે છે તો એમાં ગાભમારાની ઈયળ હોય તો તેના કુદરતી નિયંત્રણ માટે એક બાંબુ બૂસ્ટર છે તેનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. હવે આ એક બહુ સસ્તી અને સાદી પદ્ધતિ છે જે ખેડૂત મિત્રો પોતાના ઘરે પણ બનાવી શકે છે. હવે તેમાં કરવાનું શું હોય તો વાંસના ટુકડામાંથી બનાવેલા આ બાંબુ બૂસ્ટરમાં જીવાતના ઈંડા રાખવામાં આવે છે. આ પિંજરની રચના એવી રીતના કરવામાં આવી હોય છે કે જીવાતમાંથી બહાર આવતી ઈયળો બહાર ફેલાઈ ન શકે, જ્યારે પરજીવી ભમરીના પુખ્ત જીવડા બહાર આવીને ખેતરમાં ફેલાઈ શકે છે. આ પદ્ધતિ ડાંગર ઉગાડતા વિસ્તારના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.
1: વાહ, તો સાહેબ આ સિવાય જે મિત્ર કીટકો અને પક્ષીઓને આપણે આકર્ષવા હોય તો કોઈ આપણે વધારાની વ્યવસ્થા ઊભી કરી શકીએ?
0: હા, ચોક્કસ. જૈવિક નિયંત્રકો માટે વૈકલ્પિક ખોરાક, આશરો અને પાણી આપવા ખૂબ જ જરૂરી છે.
1: બરોબર.
0: હવે આપણે વાત કરીએ તો ખેતરમાં વાંસના નાના ઝૂંપડા કે આશ્રય સ્થાન બનાવવાથી કેટલાક ઉપયોગી કીટકોને આશરો મળી શકે છે. મગફળી અને કપાસ જેવા પાકોમાં મકાઈ અથવા તો ચોળીનું મિશ્ર પાક અથવા તો આંતર પાક વાવવાથી ઉપયોગી કીટકોને ફૂલોનો રસ અને પરાગરજ મળી રહે છે. ક્યારેક કેટલાક સંજોગોમાં પૂરક ખોરાક તરીકે પક્ષીઓ માટે કુદરતી રીતે ઉપલબ્ધ ખોરાક અને સુરક્ષિત રહેઠાણ જાળવવાથી કાગડા, કાબર, ચકલી અને બુલબુલ જેવા પક્ષીઓ ખેતરમાં આવી શકે છે અને વિવિધ કીટકોનો શિકાર કરી શકે છે. જમીનની ખેડથી જમીનમાં રહેલા કેટલાક કીટકો બહાર આવી શકે છે અને પક્ષીઓ તેમને ખાઈ શકે છે. ત્યારબાદ જો કરોળિયા પણ જીવાત નિયંત્રણ માટે ખૂબ જ મદદરૂપ થાય છે, એટલે એમના સંવર્ધન માટે શેઢે પાળે પર ડાંગર અથવા તો ઘાસના પૂળા જેવા આશ્રય સ્થાન જો બનાવવામાં આવે તો કરોળિયા ત્યાં રહીને ઝાડા બાંધીને કીટક ખાઈ શકે છે.
1: વાહ, તો સરસ મજાની વાત તમે સમજાવી. હવે સાહેબ, આ જે આપણા જૈવિક નિયંત્રકો છે એના માટે વૈકલ્પિક પાણીની વ્યવસ્થા આપણે કરવી હોય તો એના વિશે અમને થોડું વાત કરો.
0: હા, ઉનાળામાં ખાસ કરીને પાણીની અછત વર્તાય નહીં તે માટે ખેતરના શેઢે એક નાનું માટીનું કુંડું અથવા તો તપેલી પાણી ભરીને રાખવાથી પક્ષીઓને પાણી મળી શકે છે. પાણીના કુંડામાં થોડા કાંકરા પણ નાખવા જોઈએ જેથી નાના કીટકો તેમાં ડૂબે નહીં.
1: બરોબર. હવે સાહેબ, પાકના જે અવશેષો રહેતા હોય એની આપણે વાત કરીએ તો ઘણા ખેડૂત મિત્રો છે ને કાપણી પછી ખેતર સાફ કરવા અવશેષો છે એને સળગાવી દેતા હોય છે, તો આ કેટલું યોગ્ય છે એ અમને કહો.
0: જો ખેડૂત મિત્રો,

0: આ એક બહુ મોટી ભૂલ છે અને તે વસ્તુ બિલકુલ યોગ્ય નથી. પાકના અવશેષો બાળવાથી એના પર સુષુપ્ત અવસ્થામાં રહેલા આપણા કુદરતી મિત્રોનો પણ નાશ થાય છે. ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો મુખ્યત્વે જે શેરડીની ખેતી કરે છે એવા ખેડૂતો કાપણી પછી એના સૂકા પાંદડા સળગાવી દે છે. આમ કરવાથી એમાં એપ્રિકેનિયા મેલેલુકા નામના પરજીવીના કોસેટા છે તે બળી જાય છે. જો આ સૂકા પાંદડા બાળવામાં ન આવે તો યોગ્ય ઋતુમાં આ કોસેટામાંથી પુખ્ત પરજીવી બહાર આવે છે અને શેરડીના મુખ્ય દુશ્મન જે પાયરીલા કે જેને ખેડૂત મિત્રો શેરડીના કુદકુદિયા તરીકે ઓળખે છે એ જીવાતને કુદરતી રીતે નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે જ શેરડીના સૂકા પાંદડા આપણે ક્યારેય પણ બાળવા ન જોઈએ. આ જ વાત ઘઉંના જડિયા કરાળ અને બીજા પાકોના અવશેષોને પણ લાગુ પડે છે. શક્ય હોય ત્યાં સુધી અવશેષોને ખેતરમાં જ ભેળવી દેવા અથવા તો ખાતર બનાવવામાં વાપરવા, તેને ક્યારેય પણ બાળવા નહીં.
1: વાહ, આ બહુ અગત્યની વાત તમે કરી. હવે સાહેબ, ક્યારેક એવું થાય કે જીવાતોનો ઉપદ્રવ ખૂબ વધી જાય અને જંતુનાશક દવા વાપરવી જ પડે, તો મિત્ર કીટકોને બચાવવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ?
0: ખૂબ જ મહત્વનો પ્રશ્ન કર્યો છે. સૌથી પહેલી વાત તો આપણે એ યાદ રાખવાની છે કે બને ત્યાં સુધી મિત્ર કીટકો માટે સલામત જંતુનાશક દવાનો જ ઉપયોગ કરવો જોઈએ કે જે મિત્ર કીટકોને ઓછામાં ઓછું નુકસાન કરે.
1: બરાબર.
0: બીજી વાત, દવા વાપરવાની પદ્ધતિઓમાં બીજ માવજત કેટલીક પરિસ્થિતિઓમાં ઉપયોગી પદ્ધતિ છે. જેમ કે કપાસ અને ભીંડાના પાકમાં ઇમિડાક્લોપ્રિડ અથવા તો થાયોમિથ્રોક્ઝામની બીજ માવજત કેટલીક ચૂસિયા પ્રકારની જીવાતો સામે શરૂઆતના તબક્કામાં રક્ષણ આપી શકે છે. બીજ માવજતથી પણ સીધો છંટકાવ ટાળી શકાય છે, પરંતુ તેનાથી મિત્ર કીટકોનો જંતુનાશક સાથે સંપર્ક સંપૂર્ણપણે ટળી જાય એ માનવું યોગ્ય નથી. આ સિવાય દાણાદાર કીટનાશકો અથવા ટપક પદ્ધતિ દ્વારા કેમિગેશન જેવી પદ્ધતિઓ પણ ચોક્કસ પરિસ્થિતિમાં ઉપયોગી પણ થઈ શકે છે, પરંતુ કીટનાશકની પસંદગી, તેની માત્રા અને ઉપયોગ કરવાની પદ્ધતિ પ્રમાણે મિત્ર કીટકો પર તેની અસર છે તે બદલાઈ શકે છે.
1: બરોબર. હવે સાહેબ, આ જે દવા છાંટવાની વાત છે તો એનો સમયનું પણ કંઈ મહત્વ આમાં ખરું?
0: હા, ચોક્કસ. બપોરના સમયે જ્યારે ફૂલ ખીલેલા હોય અને મધમાખી ભમરી જેવા મિત્ર કીટકો સક્રિય હોય ત્યારે દવાનો છંટકાવ છે તે ટાળવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સાંજના સમયે જ્યારે પરાગરજ અને રસ પર નિર્ભર કીટકોની સક્રિયતા ઓછી હોય ત્યારે જ દવાનો છંટકાવ કરવો જોઈએ.
1: બરોબર.
0: અને સૌથી અગત્યનું તો એ છે કે આખા ખેતરમાં દવાનો છાંટવાના બદલે જ્યાં જીવાતોનું પ્રમાણ આર્થિક નુકસાનની હદની વટાવવાની નજીક હોય અથવા તો વટાવે ત્યાં થોડી માત્રામાં જ છંટકાવ કરવો. આડેધડ આખા ખેતરમાં દવા છાંટવાથી મિત્ર કીટકોને પણ નાશ થાય છે અને તેના નુકસાન જોવા મળે છે.
1: બરોબર. તો સાહેબ, ખૂબ સરસ બધી અમને માહિતી આપી. હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થતો જાય છે, તો જતા જતા ખેડૂત મિત્રો માટે થોડા ટૂંકા મુદ્દાઓ બધાને યાદ રહી જાય એવી રીતે સંક્ષિપ્તમાં આખી જે આપણે વાત કરી એ અમને જણાવો.
0: ચોક્કસ. ખેડૂત ભાઈઓએ આટલી વાત યાદ રાખવી જોઈએ.
1: બરોબર.
0: પહેલી વાત તો એ છે કે આડેધડ દવાનું છંટકાવ ટાળવો જોઈએ, જરૂર પડે તો જ અને જરૂરી માત્રામાં જ દવાનો છંટકાવ કરવો જોઈએ. ખેતરના એક ખૂણે એન્ટમોફેજ પાર્ક જરૂરથી બનાવો કે જેમાં રજકો, મકાઈ, ગલગોટા, કાસુંદરા જેવા છોડ વાવવા જોઈએ, જેના લીધે પરજીવી અથવા તો પરભક્ષી જેવા મિત્ર કીટકોને આશ્રય મળી રહે. ડાંગરના કરતા ખેડૂત મિત્રોએ ડાંગરની ખેતી કરતા હોય તો તેમાં બાંબુ બુસ્ટરનો ઉપયોગ કરવો. ખેતરમાં કૃત્રિમ માળા અને પક્ષી બેઠક ઊભા કરો. પાણીની વ્યવસ્થા રાખો અને શેઢે ઘાસના પૂળા મૂકી કરોળિયાને પ્રોત્સાહન આપો. પાકના અવશેષો ક્યારેય પણ ન બાળો, પરંતુ તેને જમીન સાથે ભેળવી ખાતર બનાવવામાં વપરાશ કરવો. દવા છાંટવી જ પડે તો મિત્ર કીટકોને ઓછું નુકસાન કરતી લેબલ મુજબની અને યોગ્ય પદ્ધતિ પસંદ કરો તથા શક્ય હોય ત્યાં સુધી પરાગરજ અને રસ પર નિર્ભર મિત્ર કીટકોની સક્રિયતા દરમિયાન છંટકાવ ટાળવો જોઈએ. જો આટલું ધ્યાન રાખીએ તો ખેતી ખર્ચ ઘટાડી શકાય છે, જમીન અને પાણીના પ્રદૂષણને ઘટાડવામાં મદદ મળે છે અને આપણું પોતાનું પણ સ્વાસ્થ્ય છે તે પણ સચવાઈ જશે.
1: વાહ, તો સાહેબ

0: બધા મુદ્દાસર બધા જ મુદ્દાને આવરી અને મિત્રોને યાદ રહી જાય એવી રીતે આપે સરસ મજાની વાત કરી. તો શ્રોતા મિત્રોને ખૂબ મજા આવી હશે, ખેડૂત મિત્રોને મજા આવી હશે, અને સાહેબને આપણે ઘણા બધા પ્રશ્નો કર્યા, સાહેબે આપણને વિસ્તારથી જવાબ પણ આપ્યા, પણ તેમ છતાંય કોઈ મિત્રોને હજી કોઈ પ્રશ્ન રહી ગયો હોય અથવા તો વિશેષમાં કંઈ સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવવું હોય તો આપણે ડાવરિયા સાહેબનો મોબાઈલ નંબર મિત્રોને આપીએ. ડૉક્ટર પ્રતિક ડાવરિયા કે જેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગત આવેલ કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢના કીટકશાસ્ત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક છે, એમનો મોબાઈલ નંબર છે 94-91-53-6-36, અને અંગ્રેજીમાં કહું તો 9409153-6-36. તો આ નંબર પર સાહેબનો સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી શકાય. તો સરસ મજાનો ચોરે ડાયરો જામ્યો છે, ડાવરિયા સાહેબ પણ આપણી સાથે હજી જોડાયેલા છે, તો એક સરસ મજાનું નાનું એવું ફિલ્મ ગીત બધાને સંભળાવીએ અને પછી છૂટા પડીએ. પ્રતિકભાઈ, તમને અને સૌ મિત્રોને કહીએ રામ રામ, રામ રામ,
1: રામ રામ, રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત હરિયાણાના કરનાલમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા. યુક્રેન અને રશિયાના એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 11 લોકોના મોત. અને પુરૂષ ક્રિકેટમાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકા સામે ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકાર આ વર્ગો પર ખાસ ધ્યાન આપી રહી છે. શ્રી શાહ આજે રાજસ્થાનના અલવરમાં 17 જિલ્લાઓમાં 6,400 કરોડ રૂપિયાથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા પછી એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોના વિકાસ અને કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. 2014 થી 2026 સુધી એક પણ વર્ષ એવું નથી રહ્યું જ્યારે મોદી સરકારે ખેડૂતો માટે કોઈ મોટી યોજના શરૂ કરી ન હોય. તેમણે નોંધ્યું હતું કે લઘુત્તમ ટેકાના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે.
1: 2047 में अगर भारत को पूर्ण विकसित बनाना है तो ये युवा, गरीब, अन्नदाता और महिला को ताकतवान बनाना पड़े. आज यही मन से किसानों को किसान सम्मान निधि, पशुपालकों के लिए 500 करोड़ की डेयरी की व्यवस्थाएं, युवाओं को नौकरी और माताओं के लिए, बहनों के लिए સરસ ડેરી કા એક્સટેન્શન કા કામ આજ ભારતીય જનતા પાર્ટી કી સરકાર ને કિયા.
0: શ્રી શાહે જણાવ્યું કે ડેરી ક્ષેત્રમાં ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવવાની અપાર સંભાવના છે અને ગુજરાતના ખેડૂતોએ આ સાબિત કર્યું છે. ગૃહમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં સીધા ભંડોળ ટ્રાન્સફર કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર દિલ્હીમાં તેમના સ્મારક સદૈવ અટલ પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિન નવીન પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય પ્રધાન મનોહરલાલે પણ શ્રી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે હરિયાણાના કરનાલમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રાને કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે લીલી ઝંડી આપીને રવાના કરી હતી. આ યાત્રાનો ઉદ્દેશ દરેક નાગરિક સુધી દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ પહોંચાડવાનો છે. કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી કૃષ્ણપાલ ગુર્જર અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પંડિત

0: મૂળચંદ શર્માની ઉપસ્થિતિમાં આજે હરિયાણાના બલ્લભગઢ ખાતે તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રા સેક્ટર 3 બ્રિજથી શરૂ થઈ હતી અને બલ્લભગઢ બ્લોક સ્તરીય કાર્યાલયમાં સમાપ્ત થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રોજિંદા સભાનો નિત્યક્રમ દર્શાવતો એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેઓ 80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધવા માટે લાલ કિલ્લા તરફ રવાના થતા પહેલા લોકકલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ગાય અને મોરને ખવડાવતા જોવા મળે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે દરરોજ સવારે તેમના મિત્રોને ખવડાવવું એ તેમની દિનચર્યાનો એક ભાગ છે. તેમણે ઉમેર્યું કે ગાય અને મોરને ખ્યાલ આવી ગયો હતો કે તેઓ વહેલા જઈ રહ્યા છે અને લાલ કિલ્લા તરફ પ્રયાણ કરતા પહેલા તેમને મળવા આવ્યા હતા. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્યમંત્રી ડોક્ટર પીમાસાની ચંદ્રશેખરે જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશના ગુંટુરમાં આશરે 20 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી પ્રાદેશિક પુસ્તકાલય માટે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરવામાં આવશે. તેમણે આજે ગુંટુરમાં જણાવ્યું કે બ્રિટિશ કાળ દરમિયાન 1915માં સ્થપાયેલા આ પુસ્તકાલયથી અનેક પેઢીઓના વિદ્યાર્થીઓ અને વાચકો લાભાન્વિત થયા છે. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું છે. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા.
1: जेपीएससी जेएसएससी आंदोलन के अगले चरण के तहत छात्र नेताओं ने बताया कि उनका आंदोलन 22वें दिन में प्रवेश कर चुका है और उनकी प्रमुख मांगे अब भी लंबित हैं। छात्र जेपीएससी की 11वीं से 13वीं सिविल सेवा परीक्षा और जेएसएससी सीजीएल परीक्षा रद्द करने के साथ साथ कथित अनियमितताओं की सीबीआई जांच की मांग कर रहे हैं। जेपीएससी जेएसएससी रिफॉर्म मंच ने राज्य सरकार को 18 अगस्त तक सकारात्मक पहल करने का अल्टीमेटम दिया है। प्रदर्शनकारियों ने पहली बार मुख्यमंत्री हेमंत सोरेन के इस्तीफे की मांग भी उठाई है। उन्होंने 20 अगस्त को मुख्यमंत्री आवास के बाहर बड़े विरोध प्रदर्शन का ऐलान किया है और कहा कि मांगे पूरी नहीं होने पर वहीं से आंदोलन आगे बढ़ाया जाएगा। महविश रहमान, आकाशवाणी समाचार, रांची.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aarnews_abld ને ફોલો કરશો. સરકારે પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તે વિડીયોનું ખંડન કર્યું છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલ વિમાન લઈને તપાસ પંચની રચના અંગે નિવેદન આપ્યું છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીની ફેક્ટ ચેક યુનિટે આ દાવાને ખોટો ગણાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિએ એવું કોઈ નિવેદન આપ્યું નથી. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ આજે નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ અને સૈન્ય સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. તેઓ નેપાળી સેના પ્રમુખ સાથે વાટાઘાટો કરશે અને નેપાળી સેના સૈન્ય સંચાલનના મહાનિદેશક તેમને પરસ્પર હિતના મુદ્દાઓ પર માહિતી આપશે. યુક્રેન અને રશિયાના એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 11 લોકોના મોત થયા છે. યુક્રેને રશિયાના દક્ષિણ પશ્ચિમ રોસ્તોવ વિસ્તારને નિશાન બનાવીને ડ્રોનથી અનેક હુમલા કર્યા, જેમાં 6 લોકોના મોત થયા છે. આ યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બતાવવામાં આવી રહ્યો છે. 150થી વધુ ડ્રોન હુમલામાં કેટલાય ઘરો અને એક રેલવે સ્ટેશનને નુકસાન પહોંચ્યું તથા જંગલમાં આગ લાગી ગઈ હતી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે રાતોરાત 822 યુક્રેની ડ્રોન નષ્ટ કરી દીધા. બીજી તરફ રશિયાના હુમલામાં યુક્રેનમાં 5 લોકોના મોત થયા છે. પુરૂષ ક્રિકેટમાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે યજમાન શ્રીલંકા સામે ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા. આજે સાંજે રમત પૂરી થઈ ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ રમતમાં હતા. દેવદત્ત પડીકલે 167 રન બનાવીને પોતાની પ્રથમ ટેસ્ટ સદી ફટકારી. કેએલ રાહુલે 82 રન બનાવ્યા અને ધ્રુવ જુરેલે 51 રનનું યોગદાન આપ્યું. શ્રીલંકા તરફથી પ્રભત જયસૂર્યાએ 4 વિકેટ લીધી, જ્યારે કેસરા નુવંતાએ 3 વિકેટો ઝડપી. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધામાં આજે અમદાવાદના વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં જાપાને કઝાકસ્તાનને હરાવ્યું. મેચના અંતે જાપાનનો સ્કોર 81 અને કઝાકસ્તાનનો સ્કોર 45 રહ્યો હતો. આ ઉપરાંત અન્ય મુકાબલામાં ઈરાને શ્રીલંકાને પરાજય આપ્યો. મેચના અંતે ઈરાનનો સ્કોર 110 અને શ્રીલંકાનો સ્કોર 42 રહ્યો હતો, જ્યારે કતર સામેની મેચમાં ચીનની ટીમનો વિજય થયો. તેમાં કતરનો સ્કોર 66 અને ચીનનો સ્કોર 118 રહ્યો. દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે ગ્રુપ ડીની મેચ હમણાં શરૂ થઈ છે, જેમાં પ્રથમ ક્વાર્ટરમાં ભારત કરતાં કોરિયાની ટીમ આગળ છે. ઇન્ડોનેશિયાના ફ્લોરેસ કિનારા નજીક ગઈકાલે સવારે આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપ બાદ પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં 14 દિવસ માટે અગમચેતીના ભાગરૂપે કટોકટીની જાહેરાત કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ અસરગ્રસ્ત વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન, લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા, રાહત સામગ્રીનું વિતરણ કરવા અને પુનઃનિર્માણના પ્રયાસોને સરળ

બનાવવાનો છે. હંગેરીમાં આજે વહેલી સવારે એક બસ ખાડામાં પડતા 12 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી લગભગ 140 કિલોમીટર પૂર્વમાં થયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ પૂંછ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની બહુ પ્રતીક્ષિત સુંગલ સુરંગ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે, જે રાજૌરી અને પૂંછ અને આસપાસના વિસ્તારોના જોડિયા સરહદી જિલ્લાઓ સાથે જોડાણને મોટો વેગ આપે છે. સીમા સડક સંગઠન દ્વારા બનાવાયેલી આ ટનલ અગાઉ 22 ઓગસ્ટના રોજ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવાની હતી, જોકે સ્વતંત્રતા દિવસની ભેટ તરીકે તેને સમયપત્રક કરતા પહેલા ખોલવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતોનું સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત હરિયાણા કરનાલમાં કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાને લઈને વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તેજ બન્યું. સેના પ્રમુખ જનરલ ધીરજ શેઠ નેપાળની 3 દિવસની સત્તાવાર મુલાકાતે રવાના થયા. યુક્રેન અને રશિયાના એકબીજા પર મિસાઇલ અને ડ્રોન હુમલામાં 11 લોકોના મોત. પુરુષ ક્રિકેટમાં ગેલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રીલંકા સામે ભારતે પ્રથમ દાવમાં 9 વિકેટે 460 રન બનાવ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સમય થવા જઈ રહ્યો છે રાત્રિના 10 વાગ્યાનો. થોડી જ ક્ષણોમાં જોડાઈએ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર સાથે અને સાંભળીએ રવિવાસરીય સંગીત સભા અંતર્ગત રિહતોમ સરકારનું ગિટાર વાદન.